0: डमर तैयार है ज्ञान तकनीक और उद्योग के सबसे बड़े महोत्सव के लिए।
1: वो कैसे?
0: आ गया है बुक फेयर एंड इंडस्ट्रियल एग्जीबिशन 2026।
1: अरे हाँ, दिनांक 7 से 17 मई, सुबह 10 बजे से देर शाम तक। स्थान लाइट हाउस बीच।
0: 1 लाख से अधिक पुस्तकें, इंडस्ट्री पवेलियन, टेक्नोलॉजी शोकेस, विद्यार्थियों के लिए रोमांचक प्रतियोगिताएं
1: और
0: कई आकर्षक इंडस्ट्रियल स्टॉल,
1: वेयर नॉलेज मीट्स इनोवेशन।
0: तो आइए पूरे परिवार के साथ 7 से 17 मई लाइट हाउस बीच, मोटी दमन।
2: લિપિ ત્રિવેદી મિત્રો, આપણી આસપાસ આપણે ઘણા બધા લોકોને જોતા હોઈએ છીએ અને જીવનના અલગ અલગ તબક્કામાં અલગ અલગ પ્રકારના લોકોના સંપર્કમાં પણ આવતા હોઈએ છીએ।
3: હા અલ્પા, અને જુદા જુદા લોકોના સંપર્કમાં આવીએ ત્યારે રિયલાઇઝ થાય કે બધાના સ્વભાવ, બધાના વિચાર, વર્તન કેટલા જુદા જુદા હોય છે। અમુક લોકો તો એકદમ સ્વાર્થી હોય, માત્ર પોતાનું જ વિચારે। અમુક લોકો એવા હોય કે પોતાના સગા સ્નેહીઓ, મિત્રો, પરિચિતો સાથે સારું વર્તન રાખે, અને કેટલાક લોકો એવા પણ હોય છે જે હંમેશા સૌની મદદ માટે તૈયાર હોય।
2: લિપિ, માત્ર લોકો જ નહીં, કેટલીક સંસ્થાઓ પણ એવી હોય છે જે નિસ્વાર્થ ભાવે લોકોને ઉપયોગી થાય છે, અને આવી જ એક સંસ્થા એટલે રેડક્રોસ સંસ્થા। અને આજે છે વિશ્વ રેડક્રોસ દિવસ। પ્રતિવર્ષ 8મી મેનો દિવસ વિશ્વ રેડક્રોસ દિવસ તરીકે મનાવવામાં આવે છે। હવે તમને પ્રશ્ન થશે કે શા માટે 8મી મેનો દિવસ પસંદ કર્યો આ ઉજવણી માટે?
3: તો એ પણ આપને જણાવીએ। 1863માં હેનરી ડુનાન્ટ નામની વ્યક્તિએ સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં આ સંસ્થાની સ્થાપના કરી હતી। આ હેનરી ડુનાન્ટનો જન્મદિવસ 8મી મે છે, અને એટલે જ માનવતાવાદી આ મહામાનવને સ્મરણાંજલિ રૂપે 8મી મેને આખા વિશ્વમાં રેડક્રોસ દિવસ તરીકે મનાવવામાં આવે છે।
2: એ એક વિરોધાભાસ છે કે શાંતિને વરેલી આ આંતરરાષ્ટ્રીય રેડક્રોસ સંસ્થા યુદ્ધના ઘર્ષણમાંથી જન્મી છે। ઓસ્ટ્રિયનો ઉપર નેપોલિયન લશ્કરની ચઢાઈ અને તેમાં થયેલી ખુવારી અને જાનમાલના નુકસાનને જોઈ આ માનવતાવાદી ઉમદા સેવાકીય પ્રવૃત્તિ કરવાનો ખ્યાલ ઉદ્ભવ્યો, અને સમય જતા વિશ્વ રેડક્રોસ સંસ્થાનો ઉદય થયો।
3: આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે માનવ માનવ વચ્ચેના સંબંધમાં માનવતા લાવવી। આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જાતિ, રંગ કે રાષ્ટ્રીયતાથી દૂર રહીને સમગ્ર માનવ જાતને માનવતાના ધોરણે સહાય કરવી। આ એક ખાનગી અને સ્વતંત્ર સંસ્થા છે। આ એક એવી તટસ્થ સંસ્થા છે કે જેનો સાર્વત્રિક સ્વીકાર કરવામાં આવ્યો છે।
2: યુદ્ધનો સમય હોય કે પછી ક્યાંક આંતરિક વિખવાદમાં ઘર્ષણ થયું હોય, ઘાયલોની સારવાર માટે, મદદ માટે આ સંસ્થાના સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે બને એટલું જલ્દી પહોંચીને સેવા આપવાનું શરૂ કરી દે છે। મિત્રો, તમને શું લાગે છે કે માત્ર રેડક્રોસના સ્વયંસેવકો જ આ સેવાનું કાર્ય કરી શકે?
3: રેડક્રોસ સંસ્થા દ્વારા સેવાની આ જ્યોત જે પ્રજ્વલિત કરવામાં આવી છે, એમાં આપણે પણ આપણું યોગદાન આપી શકીએ છીએ। ભલે આપણે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં જઈને ઘાયલોની સારવાર કરવા ના પહોંચી શકીએ, પણ પોતાના ગામ કે શહેરમાં રહીને રક્તદાન તો કરી જ શકીએ ને।
2: કુદરતી હોનારતો હોય, ગંભીર અકસ્માતો થયા હોય કે પછી ઓપરેશન્સ હોય, લોહીની જરૂરિયાત અવારનવાર પડતી જ હોય છે। વળી આજે વિશ્વ થેલેસેમિયા દિવસ પણ છે, અને આપણે જાણીએ છીએ કે થેલેસેમિયાના દર્દીને પણ રક્તની જરૂરિયાત હંમેશા રહેતી હોય છે। રક્તની આ બધી જ જરૂરિયાતો ત્યારે જ પૂરી થઈ શકે જ્યારે સ્વસ્થ વ્યક્તિઓ રક્તદાન કરે।
3: એક વ્યક્તિનું રક્તદાન એ અન્ય માટે જીવનદાન બની રહે છે। અવારનવાર બહારથી લોહી ચડાવવું પડે એવી બીમારી એટલે થેલેસેમિયા, જેને આપણે લોહીની આનુવંશિક બીમારી તરીકે પણ ઓળખીએ છીએ। જો પતિ પત્ની બંને થેલેસેમિયા માઇનોર હોય તો એમનું સંતાન થેલેસેમિયા મેજર હોય તેવી શક્યતાઓ ખૂબ વધી જાય છે।
2: સામાન્ય રીતે લગ્ન કરતા પહેલા છોકરા અને છોકરીના જન્માક્ષર આપણે મેળવીએ છીએ। જન્માક્ષર મળે તો જ લગ્ન કરીએ। હવે જન્માક્ષર મેળવવા કે ના મેળવવા એ દરેકની વ્યક્તિગત બાબત છે, પણ લગ્ન કરતા પહેલા યુવક અને યુવતીનો થેલેસેમિયા માટેનો બ્લડ ટેસ્ટ ચોક્કસથી કરાવવો જોઈએ, જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે ભવિષ્યમાં આવનાર સંતાનમાં આ મહારોગ ના આવે।
3: શ્રોતા મિત્રો, તો આ સરસ મજાના સંદેશ સાથે જ કાર્યક્રમમાં હવે આગળ વધીએ। નાગરિકો માટે કોર્ટ કાર્યવાહીની સમજણ, આ વિશે સાંભળીએ વત્સલ શાહ સાથેની હિતેશ માવાણીની વાતચીત।
4: નમસ્કાર શ્રોતા મિત્રો, કોર્ટ શબ્દથી આપણે બિલકુલ પરિચિત છે, પરંતુ ઘણી વખત ઘણા શ્રોતાના મનમાં પ્રશ્ન ઉદ્ભવતા હોય છે કે આ કોર્ટ અને તેની અંદર કાર્યવાહી શું શું થતી હોય છે. ઘણી વખત કોર્ટની કાર્યવાહીથી સામાન્ય નાગરિકો અજાણ પણ હોય છે અને કોર્ટમાં કોઈ કેસ માટે જવાનું થાય તો તેમના મનમાં અનેક પ્રકારની મૂંઝવણ, અનેક સમસ્યા હોય છે. શ્રોતા મિત્રો, તમારી આ કોર્ટ અને કોર્ટની જે પ્રક્રિયા છે, વહીવટ છે, તેના વિશે સમજણ આપવા માટે આપણી સાથે આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં વત્સલભાઈ શાહ ઉપસ્થિત છે કે જેઓ ગુજરાત રાજ્યની હાઈકોર્ટના કોર્ટ મેનેજર છે અને હાલમાં તેઓ મહેસાણા કોર્ટ ખાતે કોર્ટ મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે. વત્સલભાઈ, આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં આપનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે.
5: સૌપ્રથમ સંપૂર્ણ ટીમ આકાશવાણીની અને આપ સાહેબને મારા તરફથી સાદર વંદન. સાહેબ,
4: વત્સલભાઈ, સૌપ્રથમ તો આપ એ જણાવો કે આ કોર્ટ શબ્દ છે તેનો ઉદ્ભવ ક્યાંથી આવ્યો અને એક ગુજરાતીમાં એક બહુ પ્રચલિત શબ્દ છે ન્યાયાલય, તો આ એક ટર્મ્સ ઓફ રેફરન્સ વિશે આપણે જણાવીએ.
5: કોર્ટ શબ્દ એકચ્યુઅલી 11th century શબ્દ છે, ઇંગ્લિશ શબ્દ છે અને એ બેઝિકલી ઇંગ્લિશ લેંગ્વેજમાં જ્યારે આપણે કોર્ટ રેફરન્સ આપીએ છીએ ત્યારે એક બંધ પરિસર કે જે બાઉન્ડ્રીઓથી ઘેરાયેલો હોય એવું એક સામાન્ય સમજણ છે, પણ એ લેટરલ શિફ્ટ થતાં થતાં એ ન્યાયાલય પર આવ્યું છે, જે ગુજરાતીમાં આપણે ન્યાયાલય, ન્યાય મંદિર પણ શબ્દ ઘણા વાપરીએ છીએ. અને બે ભાગમાં જ્યારે આપણે વિભાજિત કરીએ છીએ, એક આવે છે ન્યાય અને બીજું આવે છે આલય. ન્યાયનો તો જે એઝ ઇટ ઇઝ મિનિંગ છે કે ન્યાય, અને આલય એટલે એવો જગ્યા જ્યાં તમને ન્યાય મળતો હોય, અપાતો હોય. સો ન્યાયાલય અથવા ન્યાય મંદિર એ જગ્યા છે જ્યાં સામાન્ય નાગરિકને ન્યાય મળે છે.
4: વત્સલભાઈ, આપે ખૂબ સરસ વાત કરી. સૌપ્રથમ તો જ્યારે કોઈ પણ નાગરિકને કોર્ટ માટે આવવાનું થાય છે તો એની પહેલાની પ્રક્રિયા એટલે એ વોરંટ, તો વોરંટ કયા કયા પ્રકારના હોય છે અને તેનું અમલીકરણ કેવી રીતે કરવામાં આવે છે?
5: અગર ક્યારે તમે કાયદાની સંઘર્ષમાં નથી ઉતર્યા તો ક્યારે તમે કોર્ટ તરફથી બોલાવવામાં આવતા નથી, એટલે ત્યારે તો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી. હા, જ્યારે કાયદાના સંઘર્ષમાં તમે ઉતર્યા છો અથવા તો તમારા હક પર કોઈએ સીધી તરાપ મારી છે તો આપ આપનો હક મેળવવા માટે ન્યાય મંદિરના પગથિયા પર ચડશો.
4: પક્ષકાર તરીકે જોડાવાનું થાય અથવા તો સાક્ષી તરીકે જોડાવાનું થાય.
5: સૌ પ્રથમ કોન્ટેક્ટ હશે એ કોર્ટ તરફથી આવશે, વોરંટ આવશે. હવે વોરંટ એ બેઝિકલી કોર્ટ દ્વારા આપવામાં આવેલ કાનૂની આદેશ છે જેના આધારે પોલીસ કોઈ વ્યક્તિની ધરપકડ કરી શકે અથવા કોઈ સ્થળની તપાસ કરી શકે છે. આ વોરંટ મેજિસ્ટ્રેટ અથવા ન્યાયાધીશ પુરાવા તપાસ્યા પછી જારી કરે છે. આના બે બેઝિક ભાગ હોય છે, એક હોય છે ધરપકડ વોરંટ,
4: અરેસ્ટ વોરંટ,
5: યસ અરેસ્ટ વોરંટ, અને બીજું હોય છે સર્ચ વોરંટ. ધરપકડ વોરંટ એ બેઝિકલી કોર્ટનો આદેશ છે જે પોલીસને નિશ્ચિત વ્યક્તિને ધરપકડ કરવાની મંજૂરી આપે છે. જ્યારે સર્ચ વોરંટ એ કોર્ટનો એવો આદેશ છે જે પોલીસને નિશ્ચિત સ્થળે તપાસ કરવાની મંજૂરી આપે છે.
4: અવસરભાઈ, આપે સરસ વાત કરી છે વોરંટની. આની સાથે સાથે સંલગ્ન એ છે કે એક સમન્સ, તો વોરંટ અને સમન્સ બંનેમાં બેઝિક ડિફરન્સ શું છે?
5: જેમ મેં આપને પહેલા કહ્યું એ પ્રમાણે મુજબ વોરંટ એ કોર્ટ દ્વારા આપેલ કાનૂની આદેશ છે. સમન્સ એ કોર્ટની નોટિસ છે જેમાં વ્યક્તિને ચોક્કસ તારીખે ચોક્કસ કોર્ટમાં હાજર રહેવા જણાવવામાં આવે છે. સમન્સ અને વોરંટમાં એક પ્રાથમિક ફરક એ છે કે સમન્સ જ્યારે આવે છે એ તમારી જે તે નાગરિકની હાજરી માટેની નોટિસ હોય છે, જ્યારે વોરંટ જે છે એ સીધી કાર્યવાહી, જે ધરપકડ પણ હોઈ શકે અથવા તપાસ પણ હોઈ શકે, એની માટેનો કોર્ટનો આદેશ છે.
4: એટલે આપણે એમ કહી શકાય કે સમન્સ છે એ હાજરી માટેની નોટિસ છે અને વોરંટ છે તો એ કોર્ટનો
5: સીધી પ્રક્રિયા
4: છે, આદેશ છે.
5: જી જી.
4: વસલભાઈ, ઘણી વખત એવું પણ થાય કે જો સમન્સ મળે છે કોઈ પણ નાગરિકને તો એનું ફર્સ્ટ રિફ્લેક્શન શું હોય નાગરિક માટે?
5: જી, સૌપ્રથમ નાગરિકે જ્યારે પણ સમન્સ મળે ત્યારે ડરવાની જરૂર હોતી નથી. સમન્સને આપ ધ્યાનથી વાંચી શકો છો અને તમને કઈ કોર્ટમાં જવું અને કઈ તારીખે જવું એ ચોક્કસથી સંબોધન હોય જ છે. તો આપને જણાવેલ તારીખે કોર્ટમાં હાજર રહી જવું. ગેરહાજરીથી બની શકે કે એ થોડું સિરિયસ કોર્ટ સમજે અને ધરપકડ માટે પણ કહી શકે. તો જ્યારે પણ સમન્સ મળે જસ્ટ આપ સિમ્પલ વાંચી લો અને દર્શાવેલી તારીખે કોર્ટમાં હાજર થઈ જાઓ.
4: જ્યારે સામાન્ય નાગરિકને સમન્સ મળે છે તો એ ઇગ્નોર કરી શકે છે, એની અવગણના કરી શકે છે?
5: સૌપ્રથમ તો એ જ છે કે આ એક કોર્ટનો આદેશ છે, એટલે કોર્ટના આદેશની અવગણના

0: કરવી, એક કાનૂની કાર્યવાહીને આપ ઇન્વાઇટ કરી રહ્યા છો એવું કે હું કહી શકીશ?
1: વસલભાઈ, આપણે ખૂબ સરસ વાત કરી વોરંટ અને સમન્સ અંગેની. હમણાં હમણાંથી એક શબ્દ ખૂબ જ પ્રચલનમાં આવ્યો છે, લોક અદાલત. તો આ લોક અદાલત અંગે આપ શ્રોતા મિત્રોને માહિતગાર કરો.
0: લોક અદાલત એ લોકો માટેની અદાલત છે, લોકો દ્વારા યોજવામાં આવે છે. એક વૈકલ્પિક વિવાદ નિવારણ, જેને આપણે ઇંગ્લિશમાં ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કહીએ છીએ, એનો એક ભાગ છે. જ્યાં તમે કોર્ટમાં આપનો કોઈ પેન્ડિંગ કેસ છે અથવા તો કોર્ટમાં જવા પહેલાં તમારા જે વિવાદો છે એનો મિત્રતાપૂર્વક સમાધાનથી તમે એક ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરી શકો છો. સો બેઝિકલી તમે કોર્ટમાં જતા પહેલાં પણ લોક અદાલતમાં ભાગ લઈને આપના વિવાદોનું નિવારણ લાવી શકો છો.
1: સાથે સાથે એ પણ પ્રશ્ન છે કે આ લોક અદાલતને કાનૂની માન્યતા છે અને લોક અદાલતમાં જે નિર્ણય આવે તેનો એક લીગલ વેલિડિટી શું?
0: જી હા, લોક અદાલત એ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ 1987ના હેઠળ યોજવામાં આવે છે અને એને એક સ્ટેચ્યુટરી દરજ્જો આપવામાં આવ્યો છે. લોક અદાલતનો નિર્ણય કે એવોર્ડ એ એક સિવિલ કોર્ટનો હુકમ હોય એટલો જ માન્ય ગણાય છે અને એ બંને પાર્ટીઓને બાધ્યક હોય છે. બેઝિકલી આ વિન વિન જેવી સિચ્યુએશન છે, જ્યાં બંને પાર્ટીઓ સહમત થઈને પોતાના વિવાદનું સુખદ નિવારણ લાવે છે. સામાન્ય રીતે લોક અદાલતનો જે નિર્ણય છે, એવોર્ડ છે, એની અપીલ કરી શકાતી નથી. પણ જો કોઈ એક પક્ષ એનાથી અસંતોષ છે કે તમે લોક અદાલતના દિવસે તમે માની ગયા કે તમે હેપીલી યુ હેવ એન્ડેડ યોર ડિસ્પ્યુટ, પણ કોઈ એક પાર્ટીને પાછળથી અસંતોષ થયો,
1: રાઈટ,
0: તો સાહેબ લોક અદાલતના એવોર્ડનો છે ને સાહેબ અપીલ નથી કરી શકાતી. એક સામાન્ય કેસમાં જ્યારે કોર્ટમાં આખી પ્રોસેસ પ્રત્યે અને જો એક કોઈ એગ્રીવ્ડ પાર્ટી હોય જે અસંતોષ હોય તો એ ઉપલી કોર્ટમાં જઈને અપીલ કરી શકે છે નીચલી કોર્ટના ચુકાદાના અગેન્સ્ટમાં, પણ લોક અદાલતમાં સાહેબ આ હોતું નથી.
1: સાથે સાથે આ લોક અદાલત છે તો એમાં એક જે જજમેન્ટ છે એ કોણ આપે છે?
0: લોક અદાલતમાં જે નિર્ણય કરે છે એ એક જજ જ હોય છે, ન્યાયાધીશ સાહેબ જ હોય છે, પણ આપણે એમને સભ્યો અથવા સમાધાનકાર તરીકે જોઈએ છે. એ દિવસે પર્ટિક્યુલર ન્યાયાધીશ તરીકે નથી જોતા, કારણ કે એક લોકોની અદાલત છે, બંને પક્ષોને સમજાવીને સમાધાન સુધી પહોંચાડવા માટે એ લોકો મદદ કરે છે. અને લોક અદાલતની ખાસ બાબત એ છે કે આમાં કોઈ પણ પક્ષ પર દબાણ કરવામાં નથી આવતું અને સમાધાન બંને પક્ષોની સ્વૈચ્છિક સહમતિથી જ થાય છે. આમાં બીજો એવો પ્રશ્ન આવે કે લોક અદાલત લોકો માટેની અદાલત છે, સમાધાન લાવી શકાય, તો શું દરેક ગુનાઓ સમાધાન લાયક હોય છે? તો ના, લોક અદાલતમાં કેવા કેસો લઈ શકાય, જે કોર્ટના કોઈ પણ પેન્ડિંગ કેસો હોય, બીજા હોય છે કોર્ટમાં જવા લાયક, જેને આપણે પ્રી લિટિગેશન મેટર કહીએ, જે આપણે આગળ કવર કરીશું.
1: બે પાર્ટી વચ્ચે કોઈ ડિસ્પ્યુટ હોય તો કોર્ટમાં જતા પહેલા લોક અદાલતનો સંપર્ક સાધી શકાય છે. આ ખૂબ જ મહત્વની અને સરસ બાબત છે.
0: લોક અદાલતમાં તમે બેંકના કેસ છે, વીજળી છે, પાણી છે, વાહન અકસ્માતનો કેસ છે, ઘણી વખત ચેક બાઉન્સના કેસો બી જોવા મળે છે, તો એનો આપ એક સમાધાનપૂર્વક સુખદ અંત લાવી શકો છો.
1: વત્સલભાઈ, પ્રશ્ન એ પણ થાય છે કે લોક અદાલત છે તો એ કયા કેસોમાં અધિકાર ધરાવે છે જજમેન્ટ આપવા માટે?
0: જ્યારે લોક અદાલતમાં કેસોની વાત કરીએ ને તો આમાં સાહેબ બેઝિકલી બે કેટેગરીના કેસો હોય છે, એક કમ્પાઉન્ડેબલ અને નોન કમ્પાઉન્ડેબલ ગુનાઓ. એવા કેસો કે જેના સમાધાનથી સમાજ પર બહુ ઊંડી છાપ નહીં પડે, એવા હળવા લેવલના કેસો હોય ને એનું આપણે સમાધાન કરી શકીએ છીએ. સપોઝ કમ્પાઉન્ડેબલ જે ગુનાઓ છે ને એમાં પીડિત અને આરોપી પરસ્પર સમાધાન કરી શકે છે, કોર્ટ તેની મંજૂરી આપે છે. જ્યારે નોન કમ્પાઉન્ડેબલ ગુનાઓ છે ને એવા ગુનાઓ કે જેની સમાજ પર ગંભીર અસર થાય છે અને માત્ર પક્ષકારોની સમજૂતીથી સમાપ્ત કરી શકાય નહીં. ઉદાહરણ તરીકે કોઈ બે પક્ષકાર છે, એક વ્યક્તિએ બીજા વ્યક્તિને થપ્પડ મારી, એક બંધ રૂમમાં થપ્પડ મારી કે સમાજના જે મોભીઓ હતા એ એક મંચ ઉપર થપ્પડ મારી, આ બંનેની અસર અલગ અલગ હોય છે. કે એક મિત્રતામાં તમે કોઈને થપ્પડ મારી દીધી, કોઈ સિરિયસલી મારી દીધી સમજાવવા માટે કે હું આપની અગેન્સ્ટ છું, તો આપે ઉગ્ર વ્યવહાર કર્યો
1: પબ્લિક પ્લેટફોર્મમાં અને લોકોની હાજરીમાં થપ્પડ મારી,
0: કે એક્ટ સેમ હોઈ શકે પણ એની જે અસર છે સમાજ પર એ ઊંડી હોઈ શકે. હત્યા છે, લૂંટ છે સાહેબ, ગંભીર ઈજા છે, બળાત્કાર છે, અપહરણ છે સાહેબ, આ બધામાં તમે સમાધાન કરીને સમાજમાં એક ખોટી છાપ ઉભી કરી શકો અને જે યોગ્ય ન ગણાય. માટે આવા કેસો આપણે લોક અદાલતમાં યુઝ્યુઅલી ન્યાયાધીશ સાહેબ મુકાતા નથી.
1: એટલે આને નોન કમ્પાઉન્ડેબલ કેસ છે સાહેબ?
0: હા, આ નોન કમ્પાઉન્ડેબલ છે.
1: સાથે સાથે વત્સલભાઈ આપ એ પણ માહિતી આપો કે આ જે કેસ છે તો એને લોક અદાલતમાં આપણે કેવી રીતે મોકલીએ?
0: સાહેબ, લોક અદાલતમાં કેસ મોકલવા માટે બે વસ્તુ છે. એક તો આપનો કેસ કોઈ કોર્ટમાં પેન્ડિંગ હોવો જોઈએ.

0: જે કોર્ટ દ્વારા અથવા તો પક્ષકારોની વિનંતી પર લોક અદાલતમાં મોકલી શકાય છે. અને જો જે બે પક્ષકારો વચ્ચેનો વિવાદ છે કોર્ટમાં હજુ દાખલ નથી થયો તો આપણે પ્રી લિટિગેશન મેટરમાં, જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છે, DLSA કહીએ છીએ, દરેક ડિસ્ટ્રિક્ટમાં આ હેડક્વાર્ટરમાં હોય છે, અથવા તો સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અથવા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ પાસે અરજી કરી શકે છે. આ સ્ટેટ લેવલ SLSA કહીએ છીએ એ આપણે હાઈકોર્ટમાં છે, અને જે DLSA વાત કરી રહ્યા છે, ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં DLSA અને તાલુકા લેવલે TLSA સાહેબ સ્થાપિત છે, એમાં પક્ષકારો સંપર્ક કરી શકે છે.
1: વસલભાઈ, આ લોક અદાલત છે તો એ આયોજન કરવાની સત્તા કોની પાસે છે, ઓથોરિટી?
0: સાહેબ, આ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, જેને આપણે શોર્ટમાં નાલસા કહીએ છીએ, રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, જે આપણે આગળ વાત કરી SLSA અને DLSA, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, આમના થકી આ લોક અદાલતો યોજવામાં આવતી હોય છે. સાહેબ,
1: એટલે આ લોક અદાલતોનું આયોજન છે એ સમયાંતરે એટલે કે પીરિયોડિકલી થતી હોય છે?
0: હા સાહેબ, દરેક ક્વાર્ટરમાં એક વખત લોક અદાલત થતી હોય છે અને એક સાથે આખા રાજ્યમાં થતી હોય છે.
1: વસલભાઈ, આપે જેમ વાત કરી કમ્પાઉન્ડેબલ અને નોન કમ્પાઉન્ડેબલ, તો એ કયા પ્રકારના ગુનાઓમાં સમાધાન કેસ માન્ય નથી?
0: હત્યા છે, બળાત્કાર છે, લૂંટ છે, ગંભીર ઈજા છે, અપહરણ છે, એવા કોઈ પણ કેસો જેમાં જેનું સમાધાન સમાજના નજરે યોગ્ય નથી ગણાતું અને જે ઊંડી છાપ છોડી જાય, એવા કેસો લોક અદાલતમાં મૂકવામાં આવતા નથી કે કોઈ એક વ્યક્તિએ બીજા વ્યક્તિનું મર્ડર કરી દીધું અને હવે એ લોકો સમાધાન કરી રહ્યા છે. સો આ સિરિયસ ઓફેન્સ છે, આની સમાજ ઊંધી અસર પડે કે તમે મર્ડર કરીને પણ છૂટી શકો છો, સમાધાન કરી શકો છો, એટલે આવા ગંભીર ગુનાઓ લોક અદાલતમાં નથી અડવામાં આવતા.
1: વસુલભાઈ, આપણે શ્રોતા મિત્રોને એ પણ માહિતી આપીએ કે કયા પ્રકારના ગુનાઓ છે જેને આપણે નોન કમ્પાઉન્ડેબલ ગુનાઓ હેઠળ એ કાયદે હેઠળ નક્કી થાય છે.
0: સાહેબ, ગુનાઓના પ્રકાર અને તેમની પ્રકૃતિ 2024 પહેલા IPC એટલે કે ઇન્ડિયન પિનલ કોડ, જે આપણે ઘણી વખત મૂવીમાં પણ સાંભળતો હોય કે IPC દફા 100 કે તહત આપકો યે સજા દી જાતી હે, તો એ IPC બહુ જૂનું છે, ઇન્ડિયન પિનલ કોડ એનું આખું ફૂલ ફોર્મ છે. હવે એ 2023માં નવા એક્ટ બન્યા, જેને આપણે ભારતીય ન્યાય સંહિતા BNS કહીએ છીએ, ફોજદારી પ્રક્રિયા સંહિતા CRPC હતી, જે હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS થયું છે, અને આનું અમલીકરણ 1 જુલાઈ 2024 કરવામાં આવ્યું છે. એટલે 1 જુલાઈ 2024 પછીના જે ગુનાઓ છે એમાં આપ IPC કે CRPC નહીં સાંભળો, એમાં આપ સાંભળશો BNS અથવા તો BNSS.
1: વસલભાઈ, એક શબ્દ છે મીડિયેશન, તો આ મીડિયેશન એટલે શું?
0: આપણે સાહેબ, જે આપણે વોરન્ટ સમન્સની વાત કરી કે કેસ દાખલ થયો છે, પછી આપણે લોક અદાલત પર આવ્યા, એની વચ્ચે આપણે એક શબ્દ વાપર્યો કે એક સુખદ અંત વિવાદનો, સો એક મીડિયેશન પણ એક પદ્ધતિ છે, એક પ્રક્રિયા છે જેમાં તટસ્થ વ્યક્તિ બંને પક્ષોને શાંતિથી વિવાદ ઉકેલવામાં મદદ કરે છે. આમાં મેડિયેશનનો સુંદરતા એ છે કે આમાં જે તટસ્થ વ્યક્તિ છે એ ખાલી મદદ કરે છે, પણ નિર્ણય બંને પક્ષકારો ભેગા થઈને લે છે. આ મધ્યસ્થતા છે, જેને આપણે મીડિયેશન પણ કહીએ છીએ, તે એક સમય છે, પૈસા છે અને એક માનસિક તણાવ છે, એનાથી બચવામાં મદદ કરે છે.
1: એટલે કે તમામ પ્રકારના રિસોર્સિસનો મીડિયેશન દ્વારા બચાવ થાય છે
0: અને ઝડપી નિરાકરણ લાવાય છે, અને આપણે એક સુખદ સમાધાન પર ઉતારીએ છીએ, જે કોર્ટનો મુખ્ય હેતુ છે.
1: એટલે આ મીડિયેશન છે વત્સલભાઈ, એ પ્રી કોર્ટ કાર્યવાહી એમાં આપણે ગણાવી શકીએ કે?
0: હા સાહેબ, આ મીડિયેશનમાં કોર્ટ કેસ પેન્ડિંગ છે તો આપ જે તે ન્યાયાધીશ સાહેબશ્રીને રિક્વેસ્ટ કરી શકો છો કે અમારે મીડિયેશનમાં આ કેસ મૂકવો છે, અથવા તો ન્યાયાધીશ સાહેબ અથવા તો કોર્ટો કે જે સમજી શકે કે આ જે વિવાદ છે એ મધ્યસ્થતાથી પણ નિવારણ લાવી શકાય છે, તો બંને તરફથી આ મધ્યસ્થતા માટે પહેલ કરી શકવામાં આવે છે.
1: તો મીડિયેશનની સાથે સાથે પ્રશ્ન એ પણ છે કે આ બધી જે કાર્યવાહી હોય છે એ ગોપનીય એટલે કે સિક્રેટ રહે છે અને બંને પક્ષોને બંધન કરતા હોય, આ ઉપરાંત એક ફાઇનલ ડિસિઝન છે તો એ કોણ લે છે?
0: આ જે મધ્યસ્થતા અથવા તો મીડિયેશનની જે પ્રોસેસ છે એ ગોપનીય હોય છે, જેમાં બંને પક્ષકારો બેઠા હોય છે અને એક મેડિએટર, ટ્રેન્ડ મેડિએટર બેઠા હોય છે, અને એમાં પક્ષકારો પોતે જ નિર્ણય લે છે અને બંનેને બંધન કરતા નિર્ણય હોય છે. અને ઘણી નાગરિક વિવાદોમાં આ ઝડપી અને સહકારપૂર્ણ પણ સાબિત થયેલ છે. આમદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા મેડિએશન ડ્રાઈવ પણ ચલાવવામાં આવેલી, જેનું ઘણી વખત આપણે કદાચ સમાચાર અથવા ન્યૂઝપેપરમાં શબ્દ સાંભળ્યો હશે મેડિએશન ડ્રાઈવ.
1: કયા પ્રકારના કેસમાં આ મેડિએશન ડ્રાઈવ ઉપયોગી રહે છે?
0: કોઈ પણ પ્રકારનો કેસ જે કોર્ટમાં પેન્ડિંગ છે સાહેબ,

0: કેસો લેવામાં આવશે અને કોર્ટને લાગે છે કે આ મધ્યસ્થતાથી પણ ઉકેલ લાવી શકાય છે એવા કેસો મૂકશે અને પક્ષકારો પણ પોતાની રિક્વેસ્ટ નાખી શકે છે કે સાહેબ અમારે મીડિયેશનમાં જવું છે. બેઝિકલી આમાં કોઈ ક્લિયર કેટેગરી નથી, પણ આગળ બેઝ પોઈન્ટ એ રહેશે કે એવા ગુનાઓ કે જે સમાજ પર ગંભીર અસર ન કરે.
1: વસલભાઈ, જ્યારે આ આધુનિક જમાનામાં ટેકનોલોજી દરેક ક્ષેત્રમાં મદદરૂપ થઈ રહી છે, આપણે જેને વાત કરીએ કે મેડિસિન હોય, એન્જિનિયરિંગ હોય કે કોઈ પણ ક્ષેત્ર, તો કોર્ટ છે એ આ પ્રકારની જે મોડર્ન એજ ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરે છે જેનાથી સામાન્ય નાગરિકોને, વકીલોને એ હેલ્પફુલ થઈ શકે, મદદરૂપ થઈ શકે?
0: જી સાહેબ, આપણે ખૂબ જ સરસ એક મુદ્દો અહીંયા રજૂ કર્યો છે. હવેનો યુગ છે એ ડિજિટલ યુગ થઈ રહ્યો છે, જેમાં બધું આધુનિકતા તરફ જઈ રહ્યા છે. આપણે કોવિડ સમયે પણ જોયું કે કોર્ટો ઝૂમ પ્લેટફોર્મ થકી, ઓનલાઈન પ્લેટફોર્મ થકી નિર્ણયો આપી રહી હતી. પક્ષકારોને પણ સવલત થઈ ગઈ કે એક લોકેશન પર, કચ્છમાં સપોઝ કોઈ પક્ષકાર બેઠો છે, એ પહેલાં કોઈ બીજા જિલ્લામાં હતો, તો એને વારે ઘડે ત્યાં જવાની જરૂર નથી. તો હવે કોર્ટો હાઇબ્રિડ હિયરિંગ છે કે ઝૂમ પ્લેટફોર્મ થકી પણ કોર્ટ કેસો ચલાવી રહી છે. ડિજિટલ અગર આપણે વિચારીએ તો બે હું અહીંયા પોઈન્ટનો ખાસ એ કરીશ. એક છે ઈ સેવા કેન્દ્ર અને બીજી છે ઈ કોર્ટ સર્વિસ એપ. ઈ સેવા કેન્દ્ર એક ડિજિટલ સેવાઓ આપતું એક સહાય કેન્દ્ર છે જે દરેક કોર્ટ કોમ્પ્લેક્સમાં આપને મળી જશે. જો એક સ્ટ્રક્ચર્ડ હશે તો કોર્ટની અંદર હશે અથવા તો બહાર પોટા કેબિન જે આપણે સમજીએ છીએ ત્યાં એક સ્થાપિત કરવામાં આવે છે. કોર્ટની ડિજિટલ સેવાઓ આપતું સહાય કેન્દ્ર એ છે ઈ સેવા કેન્દ્ર. આ આપણે જિલ્લા અને તાલુકા કોર્ટમાં આપ જોઈ શકશો. બીજું થાય કે અહીંયા કઈ કઈ જાતની સેવાઓ મળી શકે, તો તમને કોઈ પણ પક્ષકારને

0: બચાવે છે કે આપને જે તે જગ્યાએ પર્ટિક્યુલર કોર્ટમાં જ જવાનું છે તો આપને કહી શકશે કે સાહેબ આ નંબરની કોર્ટમાં આ માળે આ કોર્ટ છે. તો યુઝ્યુઅલી કોર્ટ સ્ટ્રક્ચર સામાન્ય નાગરિક માટે નવું હોય છે, તો આ ઈ સેવા કેન્દ્રનો એ લાભ લઈને એ સમય બચાવીને જે તે કોર્ટમાં રજૂ થઈ શકે છે.
1: વસલભાઈ, આપ જાણો છો તેમ ભારત સરકાર પણ ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપી રહી છે અને આ આધુનિક જમાનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ ઘણી વખત તમામ પ્રકારના ફિલ્ડમાં મદદરૂપ થાય છે અને મોબાઈલ ઉપર પણ બધી જ એપ અવેલેબલ છે. તો કોર્ટના સંદર્ભમાં મોબાઈલ ઉપર કોઈ સેવા મોબાઈલ એપ અવેલેબલ છે?
0: જી સાહેબ, ઈ કોર્ટ સર્વિસ એપ કરીને એક એપ્લિકેશન છે, એ મોબાઈલમાં આપ ઇન્સ્ટોલ કરી શકો છો. ભારતની ન્યાયપાલિકા દ્વારા ઈ કોર્ટ્સ જે પ્રોજેક્ટ છે એના હેઠળ બનાવવામાં આવી છે. આ એપમાં તમને વિવિધ જાતની માહિતી મળી શકશે, જેમ કે કેસનું સ્ટેટસ શું છે, કેસની કેટલી તારીખો પડી, હવે પછીની કઈ તારીખ છે. સપોઝ કેસ કોર્ટે કોઈ ઓર્ડર કર્યો છે તો આપ એક કોર્ટનો ઓર્ડર પણ આપ જોઈ શકશો ઓનલાઈન. કોઝ લિસ્ટ પણ આપણે ઘણી વખત કહેતા હોઈએ એ પણ આપ ઓનલાઈન આ ઈ કોર્ટ સર્વિસ એપની મદદથી જોઈ શકો છો. આ એપ સંપૂર્ણ મફત છે. આ ઇન્સ્ટોલ કરવાનો કે સબસ્ક્રિપ્શન લેવાનો કોઈ આમાં પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એક સામાન્ય નાગરિક કે જે ઇન્ટરનેટ સેવાઓ ધરાવતો મોબાઈલ વાપરી શકે છે એ આ ઈ કોર્ટ એપને ડાઉનલોડ કરીને એની એમાંથી એ જેને જરૂરી છે માહિતી એ નીકાળી શકે છે. નાગરિક છે, કોઈ વકીલ છે, પક્ષકાર છે, મતલબ ઇટ ઇઝ ઓપન ફોર ઓલ. આ દરેક માટે છે,
1: ઓપન ફોર ઓલ એન્ડ ફ્રી ફોર ઓલ.
0: ફ્રી ફોર ઓલ, યસ સાહેબ.
1: વસલભાઈ, ઈ કોર્ટ સર્વિસીસ એપ છે તો તેના માધ્યમથી કોઈ કેસ છે તેનો આપણે સર્ચ કરી શકીએ, આ ઉપરાંત સાથે સાથે નોટિફિકેશન, કેસની સાથે સંકળાયેલ એડવોકેટ્સ, એ બધી માહિતી પણ આમાં આ એપ થ્રુ મળી શકે?
0: જી સાહેબ, ઈ કોર્ટ સર્વિસ એપ એટલી સરળ છે કે આપ કેસ નંબર થકી આપ માહિતી સર્ચ કરી શકો અથવા તો પક્ષકારના નામથી પણ આપ આ માહિતી સર્ચ કરી શકો છો. આપને નોટિફિકેશન રેગ્યુલર મળતું રહે છે કે આજે આપ નથી ગયા, આપના વકીલ કોર્ટમાં આપના થકી ઉપસ્થિત થયા છે અને એક એડજોર્નમેન્ટ અથવા તો એક નેક્સ્ટ ડેટની માંગણી કરી છે. તો શું ખરેખર એ નેક્સ્ટ ડેટ અપાયેલ છે? અપાયેલ છે તો કહી આપી છે એ આપને ઈ કોર્ટના જ્યારે કેસ નંબરથી સર્ચ કરશો તો આપણે નેક્સ્ટ ડેટનું નીચે ખ્યાલ આવી જશે કે હા,
1: એટલે કે રિયલ ટાઈમ અપડેશન પણ થાય,
0: રિયલ ટાઈમ અપડેશન પણ થાય. આમાં બેઝિકલી ફાયદો એ છે કે કોર્ટ ગયા વગર પણ આપને માહિતી મળી શકે છે.
1: અને જે એક એપનો ફાયદો એ છે કે જ્યોગ્રાફિકલ બેરિયર, ભૌગોલિક જે આપણને સરહદ છે એ આપણને નડતી નથી. આપણે અહીંયા બેઠા બેઠા ભારતની કોઈ પણ રાજ્ય કોર્ટ કેસ એની માહિતી આપણે
0: મળી શકે છે. જી, કોર્ટમાં તમારે જવાની કોઈ મતલબ નાગરિકને જવાની જરૂર પડતી નથી. જજમેન્ટ અથવા જે ઓર્ડર કોઈ કોર્ટનો છે એ આપ જોઈ શકો છો. કોર્ટ ફીની પણ માહિતી મળે છે, કેસ સાથે જોડાયેલા વકીલની પણ માહિતી મળે છે. હા, આપની જોડે મોબાઈલ ઇન્ટરનેટ સુવિધા આપતો હોય એવું આપનો મોબાઈલ હોવો જરૂરી છે. આ એપ્લિકેશન બેઝિકલી પારદર્શિતા અને સરળતા લાવવા માટે મૂકવામાં આવી છે.
1: શ્રોતા મિત્રો, કોર્ટ અને કોર્ટની કાર્યવાહી આ અંગે આપને વોરંટ સમજથી લઈ અને આપના મોબાઈલમાં એ કોર્ટ સર્વિસ એપ ત્યાં સુધીની માહિતી એક સરળ રીતે સમજાવી તેના માટે ગુજરાત રાજ્ય હાઈકોર્ટના મહેસાણા કોર્ટના કોર્ટ મેનેજર વત્સલભાઈ શાહ આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આવ્યા અને આપને ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપ્યું એ માટે વત્સલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.
0: જી સર, ખૂબ ખૂબ આભાર હું ફરીથી આકાશવાણી સંપૂર્ણ ટીમનો, આપશ્રીનો અને નામદાર ગુજરાત હાઈકોર્ટનો અને મારા ડિસ્ટ્રિક્ટ કોર્ટનો આભાર માનું છું. બસ આ તમામ સેવાઓ અને કાયદાઓનો હેતુ એ છે કે ન્યાયને થોડું સરળ કરીએ, ઝડપી કરીએ અને દરેક નાગરિક સુધી પહોંચી શકે. સાહેબ
1: ધન્યવાદ.
0: ધન્યવાદ સર.
2: મિત્રો, સહયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા નાગરિકો માટે કોર્ટ કાર્યવાહીની સમજણ, આ વિશે વત્સલ શાહ સાથેની હિતેશ માવાણીની વાતચીત. આશા રાખીએ છીએ કે આ વાતચીત આપને ઉપયોગી લાગી હશે. મિત્રો, આકરો ઉનાળો ચાલી રહ્યો છે અને તીવ્ર ગરમીનો આ સમય છે. બની શકે તો કામ એવી રીતે ગોઠવજો કે બપોરે 12 થી 4 માં સીધા સૂર્યપ્રકાશમાં જવાનું ટાળી શકાય. પરસેવો શોષી લે એવા સુતરાઉ ઢીલા અને આરામદાયક કપડાં જ પહેરીએ, પોતાની જાતને હાઇડ્રેટેડ રાખીએ, તરબૂચ, ટેટી, તાડી જેવા ફળોનું સેવન

0: કરીએ કે જેમાં વોટર કન્ટેન્ટ વધારે હોય. કાંકડીમાં પણ પાણીનું પ્રમાણ સારું એવું હોય છે અને કાચી કેરી પણ આ સમયમાં ગુણકારી છે.
1: છાશ, લીંબુ પાણી, શેરડીનો રસ, નાળિયેર પાણી, વરિયાળીનું શરબત જેવા પીણા પણ આ દિવસોમાં લેતા રહીએ તો બસ થોડી કાળજી, થોડી તકેદારી અને યોગ્ય આહાર નિયમન દ્વારા ગરમીના આ સમયમાં પોતાનું અને પોતાનાનું સ્વાસ્થ્ય જાળવી રાખીએ. સમય થયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. અલ્પા અને લિપિને આપો અનુમતિ.
2: આવજો, ફરી મળીશું.
1: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે abadsaiyar@gmail.com.
3: આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર.
0: પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
4: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના એક થવા આવ્યા છે. હવે થોડી જ વારમાં દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર સાંભળશો. ત્યારબાદ 1:05 અંગ્રેજીમાં સમાચાર.

વિષ્ણુકુમાર સોનીના સ્વરમાં આપ માણી રહ્યા હતા સુગમ સંગીત. રચનાઓ હતી હિતેન આનંદપરાની. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું. બપોરના 1:20 થઈ છે. હવે ગુજરાતીમાં સમાચાર સાંભળશો.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરને ભારતની સભ્યતા અને શક્તિનું પ્રતીક ગણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના કોલકાતા પહોંચ્યા, નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સુરીનામમાં એક સત્રને સંબોધતા વૈશ્વિક રાજનીતિમાં ભારતની ભૂમિકાને રેખાંકિત કરી. ડીઆરડીઓ અને વાયુસેનાએ ઓડિશામાં TARA હથિયારની પહેલી પરીક્ષણ ઉડાનનું સફળ સંચાલન કર્યું. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે આજે દિલ્હીમાં મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુનઃનિર્મિત સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સોમવારે ગુજરાતના પ્રવાસે આવશે. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે 11 મે 1951ના પુનઃનિર્મિત સોમનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ એક રાષ્ટ્રીય દૈનિકમાં લખેલા લેખમાં આ માહિતી આપી. તેમણે કહ્યું, કેટલાક મહિનાઓમાં સોમનાથ મંદિર સાથે જોડાયેલા બે મહત્વના આયોજનમાં સામેલ થવું તેમના માટે સૌભાગ્યની વાત છે. આ વર્ષના પ્રારંભે પ્રધાનમંત્રી સોમનાથ મંદિર પર પહેલા આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થયા હતા.
1: प्रधानमंत्री ने सोमनाथ को भारत की सभ्यतागत शक्ति और मजबूती का प्रतीक बताया. उन्होंने कहा कि सोमनाथ मंदिर की यात्रा विनाश से सृजन की तरफ बढ़ने का प्रतीक है और ये दिखाती है कि कैसे विश्वास और संस्कृति बार बार हुए आक्रमणों और मुश्किलों के बाद भी अस्तित्व में रह सकते हैं. प्रधानमंत्री मोदी ने स्वाधीनता के बाद मंदिर के पुनर्निर्माण में देश के लौह पुरुष सरदार वल्लभ भाई पटेल की भूमिका का भी स्मरण किया. श्री मोदी ने कहा कि मंदिर के इतिहास से जुड़े शौर्य और बलिदान को सम्मानित करने के लिए अगले 1000 दिनों तक विशेष प्रार्थनाएं आयोजित की जाएंगी. अमन की रिपोर्ट के साथ समाचार कक्ष से आकर्षिता सिंह.
0: केंद्रीय गृहमंत्री अमित शाह पश्चिम बंगाल ना कोलकाता पहुंचा. नवा चूंटायेला भाजपा धारासभ्य साथ बैठक योजशे. तेमा पार्टी धारासभ्य नेता की पसंदगी कराशे. राज्य नवा मुख्यमंत्री और मंत्रिपरिषद आवतीकाले शपथ लेशे. आ पहला श्री शाहे दक्षिणेश्वर काली मंदिर में पूजा अर्चना करी हती.
2: पश्चिम बंगाल में पहली बीजेपी सरकार इस शनिवार 25 बैसाख को ब्रिगेड परेड ग्राउंड में शपथ लेगी. पार्टी सूत्रों के अनुसार प्रधानमंत्री नरेंद्र मोदी, केंद्रीय गृह मंत्री अमित शाह, रक्षा मंत्री राजनाथ सिंह, राष्ट्रीय अध्यक्ष नितिन नवीन, केंद्रीय मंत्री नितिन गडकरी, जेपी नड्डा सहित कई वरिष्ठ नेता समारोह में शामिल हो सकते हैं. इससे पहले शुक्रवार को न्यूटाउन स्थित विश्व बांग्ला कन्वेंशन सेंटर में नवनिर्वाचित बीजेपी विधायकों का बैठक होगा. आकाशवाणी समाचार के लिए संदीप दास गुप्ता, कोलकाता.
0: વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે વિકાસ ભાગીદારી વૈશ્વિક કાર્યદળ આકસ્મિક સહાયમાં ભારતની ભૂમિકા અને નવી પહેલ પર ભાર આપતા વૈશ્વિક રાજનીતિમાં ભારતની ભૂમિકાને રેખાંકિત કરી. સુરીનામના પારામારીબોમાં પ્રગતિ માટે ભાગીદારી વિષય પર સત્રને સંબોધતા શ્રી જયશંકરે રાષ્ટ્રીય અને વૈશ્વિક હિતમાં સંકલન સ્થાપિત કરવા વિશ્વાસપાત્ર ભાગીદારી પર ભાર આપ્યો. શ્રી જયશંકરે કહ્યું, ભારત સુરીનામના વિકાસમાં ભાગીદાર બનશે.
3: भारत कुल वैश्विक विकास में 17% का योगदान देता है. हम अंतर्राष्ट्रीय अर्थव्यवस्था के जोखिम को कम करने में मदद कर रहे हैं. हम अधिक अवसर पैदा करने में सहायक हैं. हम आज और अधिक विकल्प तैयार कर रहे हैं. हम आज विभिन्न देशों के लिए ऐसे और अधिक मुक्त व्यापार समझौतों पर बातचीत कर रहे हैं और उन्हें अंतिम रूप दे रहे हैं ताकि वे इनका लाभ उठा सके.
0: આ પહેલા શ્રી જયશંકરે સુરીનામના વિદેશમંત્રી મેલવિન બોવા સાથે સંવાદ કર્યો. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ સંયુક્ત આરબ અમીરાત યુએઈના આંતરરાષ્ટ્રીય સહકાર રાજ્યમંત્રી અને ભારત માટે વિશેષ દૂત રીમ અલ હાશીમી સાથે અબુધાબીમાં બેઠક કરી. બંને નેતાએ ભારત સંયુક્ત આરબ અમીરાત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અને પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દાઓની સમીક્ષા કરી. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ બંને પક્ષે વેપાર, રોકાણ, ઉર્જા સંરક્ષણ, નાણાકીય ટેકનોલોજી, આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ અને જનસંપર્ક ક્ષેત્રે થયેલા વિકાસ અંગે વિચાર વિમર્શ કર્યો. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે કહ્યું, પ્રવાસન અંગે ભારતનો દ્રષ્ટિકોણ પ્રવાસીઓની સુરક્ષા, દેશ છોડવાથી લઈને તેમના સંભવિત પરત ફરવા સુધીની વ્યાપક શાસન વ્યવસ્થા તથા મજબૂત આંતરરાષ્ટ્રીય સહકારના મુખ્ય સંચાલન સિદ્ધાંતો પર આધારિત છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના બીજા આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સમીક્ષા મંચને સંબોધતા શ્રી સિંહે આ વાત કહી.
3: भारत ने 23 देशों के साथ प्रवासियों की आवाजाही के लिए व्यापक द्विपक्षीय समझौते और समझौता ज्ञापन किए हैं तथा निष्पक्ष और नैतिक आवाजाही के लिए कई और अन्य समझौतों पर विचार किया जा रहा है. भारत का लक्ष्य अवैध पलायन, तस्करी और सामाजिक सुरक्षा में मौजूद कमियों जैसी चुनौतियों से निपटते हुए समावेशी, मानवीय और भविष्य के लिए तैयार ढांचे का निर्माण करना है.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીએ પોતાની સ્થાપનાની 90મી વર્ષગાંઠ નિમિત્તે આજે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં મેરાથોન યોજી. આકાશવાણી ભવનથી શરૂ થયેલી આ દોડ કૃષિ ભવન, રેલ ભવન અને રિઝર્વ બેંક ભવનથી પસાર થઈ આકાશવાણી ભવનમાં ખાતે પૂર્ણ થઈ. આકાશવાણી અને દૂરદર્શન સહિત પ્રસાર ભારતીના કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોએ મેરાથોનમાં ભાગ લીધો. પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી CEO ગૌરવ દ્વિવેદી અને આકાશવાણીના મહાનિદેશક રાજીવકુમાર જૈને પણ આ દોડમાં જોડાયા હતા. આ અંગે શ્રી ગૌરવ દ્વિવેદીએ વધુ માહિતી આપી.
4: इस साल 90 वर्ष पूरे करने के उपलक्ष्य में विभिन्न कार्यक्रम आकाशवाणी में आयोजित किए जा रहे हैं. हमारे पूरे देश में जितने भी स्टेशंस हैं, जो देश में फिटनेस की एक मूवमेंट माननीय प्रधानमंत्री जी के आह्वान पर आरंभ हुई, उसका संदेश भी लोगों तक ले जाने के लिए ये उस कड़ी में एक कदम था कि आकाशवाणी से जैसे आपका लगाव पिछले 9 दशकों से बना हुआ है, आने वाले समय में भी वैसे ही बना रहे.
0: વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટા કોસ્ટારિકાના પાટનગર સાન જોસ પહોંચ્યા. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે તેઓ કોસ્ટારિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ લોરા વર્જિનિયા ફર્નાન્ડિઝ ડેલગાડોના ઉદઘાટન સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ મુલાકાત દરમિયાન શ્રી માર્ગેરિટા વિવિધ મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને ભારતીય સમુદાયના સભ્યોને પણ મળશે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO તથા ભારતીય વાયુસેનાએ ગઈકાલે ઓડિશાના દરિયાકાંઠા પર વ્યૂહાત્મક અદ્યતન અંતર વધારવાની ક્ષમતા TARA હથિયારની પહેલી પરીક્ષણ ઉડાનનું સફળતાપૂર્વક સંચાલન કર્યું. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું, મોડ્યુલ રેન્જ વિસ્તરણ કીટ TARA દેશની પહેલી સ્વદેશી ગ્લાઇડ હથિયાર પ્રણાલી છે, જે એક અગ્રેસર હથિયારને ચોકસાઈવાળા માર્ગદર્શિત હથિયારમાં રૂપાંતરિત કરે છે. મંત્રાલયે જણાવ્યું, DRDOની અન્ય પ્રયોગશાળાઓ સાથે હૈદરાબાદના ઇમારત સંશોધન કેન્દ્ર દ્વારા ડિઝાઇન અને વિકસિત કરાયેલી TARAનો ઉદ્દેશ્ય જમીન આધારિત લક્ષ્યોને નષ્ટ કરવા, ઓછી ક્ષમતાવાળા હથિયારની મારક ક્ષમતા અને ચોકસાઈ વધારવાનો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગે આ મેચ શરૂ થશે. દિલ્હીની ટીમ અક્ષર પટેલ અને કોલકાતાની ટીમ અજિંક્ય રહાણેની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે. પોઈન્ટ ટેબલમાં હાલ દિલ્હીની ટીમ 7મા અને કોલકાતાની ટીમ 8મા ક્રમે છે. આ પહેલા ગઈકાલે લખનૌમાં રમાયેલી મેચમાં ડકવર્થ લુઇસ ટર્ન DLS પદ્ધતિથી લખનૌ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 9 રનથી હરાવ્યું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરને ભારતની સભ્યતા અને શક્તિનું પ્રતીક ગણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના કોલકાતા પહોંચ્યા, નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સુરીનામમાં એક સત્રને સંબોધતા વૈશ્વિક રાજનીતિમાં ભારતની ભૂમિકાને રેખાંકિત કરી. DRDO અને વાયુસેના ઓડિશામાં TARA હથિયારની પહેલી પરીક્ષણ ઉડાનનું સફળ સંચાલન કર્યું. અને IPL ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે આજે દિલ્હીમાં મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
5: आकाशवाणी अहमदाबाद वडोदरा राजकोट और भूज।

કલાકાર તલત મહેમૂદને આપે સાંભળ્યા ફિલ્મ હતી અનહોની, રચના સત્યેન્દ્રની અને સંગીત હતું રોશનનું.

કલાકાર તલત મહમૂદને આપે સાંભળ્યા ફિલ્મ હતી દેખ કબીરા રોયા, રચના રાજેન્દ્ર કૃષ્ણની. અને આ પહેલાં બાબુલ ફિલ્મમાં આપે સાંભળ્યા શમશાદ બેગમ અને તલત મહમૂદને. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું, FM 102.3 મેગાહર્ટ્ઝ પર.

કલાકાર તલત મહેમૂદને આપણે સાંભળીએ ફિલ્મ હતી મધહોશ, અને ફરી સાંભળીએ તલત મહેમૂદને ફિલ્મ છે મિર્ઝા ગાલિબ.

ફિલ્મ સંગીત હમણાં સાંભળી રહ્યા હતા. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. સાંજના 5:30 થઈ છે અને હવે પ્રસ્તુત છે NCERTનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

0: પોપ સંગીત આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી.
1: દમણ તૈયાર હૈ જ્ઞાન તકનીક ઓર ઉદ્યોગ કે સબસે બડે મહોત્સવ કે લિયે.
2: વો કૈસે?
1: આ ગયા હૈ બુક ફેર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ એક્ઝિબિશન 2026.
2: અરે હા, દિનાંક 7-17 મઈ, સુબહ 10 બજે સે દેર શામ તક. સ્થાન લાઇટ હાઉસ બીચ.
1: 1 લાખ સે અધિક પુસ્તકે, ઇન્ડસ્ટ્રી પવિલિયન, ટેકનોલોજી શોકેસ, વિદ્યાર્થીઓ કે લિયે રોમાંચક પ્રતિયોગિતાએં
2: ઓર
1: કઈ આકર્ષક ઇન્ડસ્ટ્રિયલ સ્ટોલ.
2: વેર નોલેજ મીટ્સ ઇનોવેશન.
1: તો આઈએ પૂરે પરિવાર કે સાથ 7-17 મઈ લાઇટ હાઉસ બીચ, મોટી દમણ.

0: કલાકાર અદનાન સામીને હમણાં સાંભળી રહ્યા હતા.
1: દમણ તૈયાર હૈ જ્ઞાન તકનીક ઓર ઉદ્યોગ કે સબસે બડે મહોત્સવ કે લિયે.
2: વો કૈસે?
1: આ ગયા હૈ બુક ફેર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ એક્ઝિબિશન 2026.
2: અરે હા, દિનાંક 7-17 મઈ, સુબહ 10 બજે સે દેર શામ તક. સ્થાન લાઇટ હાઉસ બીચ.
1: 1 લાખ સે અધિક પુસ્તકે, ઇન્ડસ્ટ્રી પવિલિયન, ટેકનોલોજી શોકેસ, વિદ્યાર્થીઓ કે લિયે રોમાંચક પ્રતિયોગિતાએ
2: ઓર
1: કઈ આકર્ષક ઇન્ડસ્ટ્રિયલ સ્ટોલ.
2: વેર નોલેજ મીટ્સ ઇનોવેશન.
1: તો આઈએ પૂરે પરિવાર કે સાથ 7-17 મઈ લાઇટ હાઉસ બીચ, મોટી દમણ.

0: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: દમણ તૈયાર હૈ જ્ઞાન તકનીક ઓર ઉદ્યોગ કે સબસે બડે મહોત્સવ કે લિયે.
2: વો કૈસે?
1: આ ગયા હૈ બુક ફેર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ એક્ઝિબિશન 2026.
2: અરે હા, દિનાંક 7-17 મઈ, સુબહ 10 બજે સે દેર શામ તક. સ્થાન લાઇટ હાઉસ બીચ.
1: 1 લાખ સે અધિક પુસ્તકે, ઇન્ડસ્ટ્રી પવિલિયન, ટેકનોલોજી શોકેસ, વિદ્યાર્થીઓ કે લિયે રોમાંચક પ્રતિયોગિતાએ ઓર કઈ આકર્ષક ઇન્ડસ્ટ્રિયલ સ્ટોલ.
2: વેર નોલેજ મીટ્સ ઇનોવેશન.
1: તો આઈએ પૂરે પરિવાર કે સાથ 7-17 મઈ લાઇટ હાઉસ બીચ, મોટી દમણ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

હેલો દોસ્તો, ફરી એક વખત હું આપનો નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુથ આઇકન યુવાણી આકાશવાણી. દોસ્તો, આપણે જાણીએ છીએ કે હાલના વર્તમાન યુગની

અંદર જ્યારે આપણે ડિજિટલ યુગની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ, કે આખો 21મી સદીનો જે યુગ શરૂઆત થઈ છે એની અંદર નાનેરા હોય મોટેરા હોય કોઈ પણ વ્યક્તિ હોય કે જે આજે ઓલમોસ્ટ સોશિયલ મીડિયાથી એડિક્ટેડ બની ગયો છે, એમ કહી શકાય કે ડિજિટલ માધ્યમનો આદિ બની ગયો છે. એના સિવાય, અધરવાઇઝ એમ કહી શકાય કે એના વગર માણસ માટે એક પળ પણ જીવવું અઘરું બની ગયું છે. આવા સમયની અંદર આપણે મોબાઈલથી કે સોશિયલ મીડિયાથી જ્યારે આપણને કોઈ એમ કહેવામાં આવે કે તમારે 1 કે 2 કલાક દૂર રહેવાનું છે, ડિજિટલ ઉપવાસ કરવાનો છે, એટલે કે આવા ઉપકરણોથી દૂર રહેવાનું છે, ત્યારે આપણા માટે માથાનો દુખાવો બની જતો હોય છે. કેમ? તો કે આપણે લોકો જ્યારથી થોડા થોડા સમજણા થયા છીએ, અધરવાઇઝ આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છીએ, ત્યારથી આપણે ટેકનોલોજીને ઉપયોગ નથી કરતા, પરંતુ ટેકનોલોજી આપણો ઉપયોગ કરે છે. અને આ એક નરી વાસ્તવિકતા છે દોસ્તો. ટેકનોલોજીનો ઉપયોગ અને ટેકનોલોજીની શોધ આપણા રોજબરોજના કાર્યોને સરળ બનાવવા માટે થયો હતો. એનો ઉપયોગ પણ આપણે રોજિંદા કાર્યો છે એ સરળતાથી પાર પડી શકે એટલા માટે આપણે એનો ઉપયોગ શરૂ કર્યો હતો. પરંતુ આજે કંઈક અલગ જ પ્લેટફોર્મ પર, અલગ જ રસ્તા પર એનો ટ્રેક છે એ ચાલી નીકળ્યો છે, કે માત્ર આપણે ઉપયોગ માટે નહીં પરંતુ હવે આપણી જાતને એન્ટરટેનમેન્ટ કરવા માટે, અધરવાઇઝ ફ્રી છીએ, કંઈ પણ કામ નથી, સાવ નવરા બેઠા છીએ, તો ચાલો સોશિયલ મીડિયા કરવા માંડો, ચાલો મોબાઈલ ઘૂમેડવા માંડો. તો હવે માણસ પોતાની જીવન જરૂરિયાત વસ્તુઓની શોધ કરવા માટે થઈને, કે પછી કોઈ એવી બાબત જે શોધવાની છે એમાંથી સર્ચ કરી અને પોતાના જીવનમાં ઉતારવાની છે, અધરવાઇઝ પોતાના પ્રોફેશનલ કામકાજ માટે જ માત્ર સોશિયલ મીડિયા કે ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ નથી કરતો દોસ્તો, પરંતુ ફાલતુ ચીજો માટે થઈને ફાલતુ સમય પણ સોશિયલ મીડિયા કે પછી ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાનો ટાઈમ વેસ્ટ કરતો થયો છે. ત્યારે તમામ યુવાનો હોય, વડીલો હોય, બાળકો હોય, વિદ્યાર્થીઓ હોય, એ તમામ એ જોવાનું છે કે આપણે આપણી નેક્સ્ટ પેઢીઓને, આપણા ખુદના ભવિષ્યને આપણે કઈ બાજુ લઈ જવું છે. શું આપણે આવી જ રીતે ટાઈમ વેસ્ટ કરી અને આપણા જીવનને બરબાદ કરવું છે, કે પછી મળેલો આપણી જિંદગીનો જે અમુક વર્ષોનો જે સમય છે એને સારી સારી બાબતમાં ઇન્વેસ્ટ કરી, પુસ્તકોનું વાંચન કરીએ, કાં તો સોશિયલ મીડિયાનો હકારાત્મક રીતે ઉપયોગ કરી અને આપણી લાઈફને વધારે બેટર, વધારે સારી, વધારે સરળ બનાવી શકાય, એ વસ્તુ જોવાનો, એ નિર્ણય લેવાનો હક આપણને છે. અને આપણે એ નિર્ણય બહુ વહેલો લેવો પડશે દોસ્તો, તો જ આપણી લાઈફ છે આપણે બહુ સારી રીતે જીવી શકીશું, નહીં તો આપણે આ જીવન ટેકનોલોજીના ગુલામ બનીને જ રહીશું અને આપણો વિકાસ છે એ નહીં બરાબર થશે. તો આ તમામ બાબતો ઉપર આજે એક છણાવટ કરવાની છે, તેના ઉપરનો એક મસ્ત મજાનો ઇન્ટરવ્યૂ તમારી સમક્ષ આજે અમે લાવ્યા છીએ, જેની અંદર સ્માર્ટફોન અને વિદ્યાર્થી માનસ આ વિષય પર ચર્ચા કરવાના છે શ્રી ગોપાલ કૃષ્ણ ભરાડ સાહેબ. અને આ ઇન્ટરવ્યૂ લીધો છે સુધીર દત્તાએ. પરંતુ દોસ્તો, આ ઇન્ટરવ્યુ આપણે સાંભળીએ તેની પહેલા સાંભળીએ મસ્ત મજાનો ગીત, જેના શબ્દો છે ચલ તેરે ઇશ્ક મે. ફિલ્મ છે ગદ્દર 2. ગીત ગાયું છે વિશાલ મિશ્રા, નીતિ મોહન અને વેરિયસ આર્ટિસ્ટે. સંગીત આપ્યું છે મિથુને અને લિરિક્સ લખ્યા છે સૈયદ કાદરીએ. તો પ્રસ્તુત છે તમારી સમક્ષ આ મસ્ત મજાનું ગીત.

એક વન્ડરફુલ મ્યુઝિકલ બ્રેક બાદ તમારા સૌનું અહીં સ્વાગત છે. દોસ્તો, આપણે વાત કરી રહ્યા હતા સોશિયલ મીડિયા અને તેના વધતા જતા ઉપયોગ ઉપરનો એક મસ્ત મજાનો વિષય, એનો ટોપિક ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે કે મોબાઈલ ફોન અને વિદ્યાર્થી માનસ. આની ઉપરનો જે ઇન્ટરવ્યુ આજે આપણે સાંભળવાનો છે તે છે શ્રી ગોપાલ કૃષ્ણ ભરાડ સાહેબનો, અને જેમનો ઇન્ટરવ્યુ લીધો છે સુધીર દત્તાએ. તો માણીએ, સાંભળીએ અને જાણીએ કેટલીક જાણી અજાણી બાબતો આ ઇન્ટરવ્યૂ પરથી.

0: મિત્રો, આજે સૌથી પહેલાં અગત્યની વાત એ કરવાની છે કે દિવસે દિવસે હવે ટેકનોલોજીના ક્ષેત્રમાં ઘણી બધી પ્રગતિઓ થઈ રહી છે. કોમ્પ્યુટર હોય, મોબાઈલ, લેપટોપ્સ કે પછી અનેકવિધ પ્રકારના ગેજેટ્સ, જેના કારણે આપણું જીવન સરળ થઈ ગયું છે. આપણા અનેકવિધ કાર્યો આપણા ગેજેટ્સ દ્વારા કરીએ છીએ. પણ મિત્રો, આપણે અવારનવાર આ કાર્યક્રમોમાં વાત કરી છે કે જે પ્રકારના ગેજેટ્સ આધુનિક ટેકનોલોજી શોધાઈ છે એનો કેટલોક આપણે ઉપયોગ કરીએ છીએ એ આપણા દૃષ્ટિકોણ ઉપર અવલંબતું હોય છે. મોબાઈલના દુરુપયોગ વિશે અનેકવિધ વખત અનેકવાર વાતો કરી છે, પણ આજે એની એક વિશેષ વાત આપને સંભળાવી છે અને આ વાત માટે અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે ગોપાલ કૃષ્ણ ભરાડ. તો એમની પાસેથી આપણે માહિતી મેળવીએ કે સ્માર્ટફોન અને વિદ્યાર્થી માણસ, મોબાઈલ અને યુવા માણસ, આ બધાનો શું સંબંધ છે અને એમણે આ મોબાઈલ સાથે કયા પ્રકારનું વર્તન વ્યવહાર કરવો જોઈએ અને જીવનમાં એનું સ્થાન શું હોવું જોઈએ, આ વિગત મેળવીએ શ્રી ગોપાલ કૃષ્ણ ભરાડ પાસેથી.
1: પૂજ્ય ગાંધીજીનું એક વાક્ય યાદ આવે છે કે જ્યારે એમણે કહેલું કે હું યંત્રોનો વિરોધી નથી પણ યાંત્રિકરણનો વિરોધી છું. અત્યારનું જો સૌથી વધુ વપરાતું નવું સંશોધિત થયેલું કોઈ યંત્ર હોય, કોઈ શોધ હોય, તો તે સ્માર્ટફોન છે. સામાન્ય ફોન જ્યાં સુધી કોઈ પણ હાથમાં હતા ત્યાં સુધી કોઈ ખાસ ચિંતાનો વિષય હતો નહીં અને કોમ્યુનિકેશનમાં તેનાથી ઘણા બધા ફાયદાઓ આપણે જોઈ શક્યા. પણ જે ઝડપથી આજના તરુણો અને યુવાનો કે વડીલોના હાથમાં પણ સ્માર્ટફોન આવ્યો છે ત્યારથી ચિંતાના વાદળો ઘેરાણા છે. કારણ કે સ્માર્ટફોન અને ઇન્ટરનેટ એ પરસ્પર જોડાયેલા છે. સ્માર્ટફોનનો સૌથી વધુ ઉપયોગ એ આજે નેટની સાથે જોડાઈને એની જાત જાતની એપ્લિકેશન્સનો ઉપયોગ કરવામાં થઈ રહ્યો છે. માતા પિતાઓ બે ઘડી એવું જરા જુએ કે પોતાના ઘરમાં પોતાનું કોઈ માસૂમ નિર્દોષ બાળક હોય, એ ઘરમાં બીડી પીતું હોય, ફાંકી ખાતું હોય, સિગારેટ પીતું હોય, અફીણ લેતું હોય, શરાબ પીતું હોય, તો આપણે ચોક્કસપણે અત્યંત દુઃખી થવાના. આ બધા વ્યસનો એવા છે કે જે માત્ર શરીરને નુકસાન કરે છે, અને તો પણ જો આપણે આટલા બધા આઘાત આપણને થઈ શકતો હોય તો સ્માર્ટફોન સાથે જોડાઈને જે યુવાધન એનું એડિક્ટ થઈ રહ્યું છે અત્યારે, અને એનાથી જેને નુકસાન થઈ રહ્યું છે એ એના શરીર અને મન અને એની લાગણીઓના તમામ ચેતાતંતુ અને બધાને નુકસાન કરી રહ્યું છે. કારણ કે અત્યારે જે સ્માર્ટફોનનો ઉપયોગ મહત્તમ રીતે જે યુવાધનો કરી રહ્યા છે એ ફેસબુક, વોટ્સઅપ દ્વારા ચેટિંગ અથવા તો પોતાની પાસે કોઈ વિશેષ આવડત ન હોવાથી અથવા સૂઝબૂઝ ન હોવાથી બિનજરૂરી ટાઈમ પાસ અથવા ન જોવા જેવી વેબસાઇટો જોવામાં જ સમય પસાર કરે છે. સ્માર્ટફોન ખૂબ ઉપયોગી થઈ શકે એવું છે, પરંતુ જ્યાં સુધી કોઈ માર્ગદર્શન નથી મળતું ત્યારે જ્યારે ઉપયોગ શરૂ થઈ જાય છે ત્યારે એની હાલત પહેલી કોઈ નાનકડી હોડી દરિયાના તોફાનમાં સપડાઈ જાય અને ભાંગી તૂટી જાય, તેમ આપણા તરુણો અને યુવાનોની જીવન નૈયા છે એ આ ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના અતિરેકથી એ પોતાની જીવન નૈયાને ખોઈ બેસે એવી ચોક્કસ શક્યતાઓ એટલે છે કે અત્યારે વધુ ને વધુ તરુણો અને યુવાનો પોર્ન સાઇટનો વધુ ઉપયોગ કરીને પોતાની જાતને વધુ ને વધુ સમય વ્યતીત કરી રહ્યા છે. ઘણા બધા ફાયદાઓ છે, જેમ કે સ્માર્ટફોન આવ્યાથી આપણો બેન્કિંગ છે, ટેક્સનું બિલિંગ છે, એવા ઘણા કામો છે, આપણો સમય બચાવે છે. રિમોટ વર્કિંગના જે હવે કામો થઈ રહ્યા છે કે જેમાં ડેટા એન્ટ્રી છે, વેબ ડિઝાઇનિંગ છે, આઉટસોર્સિંગના જે કામો થઈ રહ્યા છે કે જે આપણા સમયને બચાવે

0: છે, આપણું ટ્રાન્સપોર્ટેશન, ફિઝિકલ ટ્રાન્સપોર્ટેશન બચાવે છે, નાણું બચાવે, આપણે ઘરમાં આપણા પરિવારજનો સાથે રહી શકીએ, આપણા ફિઝિકલ હેલ્થને ધ્યાન આપી શકીએ. મેડિટેશન, એ જ બચેલા સમયમાં આપણે મેડિટેશન પણ કરી શકીએ. પરંતુ આવી તરુણાવસ્થામાં અને યુવાવસ્થામાં આવી કોઈ ગાઈડલાઈન નથી. વર્ષોથી દિશાહીન યુવાધન છે, વિવેકની સાધનાનો કોઈ એમને અવકાશ મળ્યો નથી, કોઈ આવી સાધના માટેનું કોઈ પ્રયાસ કરેલા નથી. ત્યારે માતા પિતાઓએ અને શિક્ષક ગણોએ ખૂબ સાવધ થઈ જવા જેવું, એટલે છે કે આપણું બાળક સ્માર્ટફોનનો ઉપયોગ શું કરી રહ્યું છે, કેટલો સમય કરે છે. મોટે ભાગે આપણા તરફથી એવું એક નાનકડું બંધન આવવું જરૂરી છે કે જ્યારે આવી કોઈ એડિક્શનનો ભોગ બને છે એ આપણા ધ્યાનમાં આવતી નથી. બીડી પીતો હશે તો ધ્યાનમાં આવશે, પાન ફાંકી ખાતો હશે તો ધ્યાનમાં આવશે, અકળાઈને ગુસ્સે થતો હશે તો પણ ધ્યાનમાં આવશે. પણ પોતાની આ મનોવિકૃતિ તરફ જે ચૂપચાપ ધકેલાઈ રહ્યો હોય એ આપણા ધ્યાનમાં નહીં આવે, તો આપણે સમજી શકીએ છીએ કે આપણા નાદાન જે બાળકો છે, એ દીકરીઓ હોય કે દીકરાઓ હોય, એ કેટલું પોતાની જિંદગીને વ્યતીતને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. ફાલતુ ગેમમાં કેટલો બધો સમય પસાર કરતા હોય છે, ફાલતુ ચેટિંગમાં કેટલો બધો સમય પસાર કરતા હોય છે. એવું કહેવાય છે કે આપણે ટીવી જોઈએ છે તો આપણને ખ્યાલ છે કે આપણું બાળક કેટલો સમય ટીવી જોઈ રહ્યું છે. આપણું બાળક ઘરમાં બેસીને પિક્ચર જોવે છે તો આપણને ખ્યાલ હોય છે કે કેટલું પિક્ચર જોઈ રહ્યું છે. પણ જ્યારે એ કોઈ સ્માર્ટફોન લઈને એમાં એ જ્યારે એક્ટિવ હોય છે ત્યારે ન તો એ બાળકને ખબર હોય છે કે પોતે શું કરી રહ્યું છે, અને ન તો એના માતા પિતાને ખ્યાલ આવે છે કે કેટલો સમય એમાં પસાર કરી રહ્યું છે. તો આવી જ રીતે અમૂલ્ય સમય, અમૂલ્ય જિંદગી એ વેડફાઈ જાય છે. તો ખાસ કરીને સ્માર્ટફોનની જે ફાયદાઓ છે એની સાથે એના જે ગેરફાયદાઓ છે એના પ્રત્યે આપણે વધુ સાવધ થઈએ અને આપણા બાળકોને વધુ સારી એની એપ્લિકેશન્સના ઉપયોગ કરતા પણ શીખવીએ, કારણ કે એના પણ ઘણા બધા ફાયદાઓ છે. જેમ કે આજે બહુ જાણીતી કેટલીક સાઇટ છે કે સેવાઓ આપે છે કે જે આપણને વસ્તુઓની ખરીદી લેવેચમાં ઉપયોગી થાય છે, તો આ એનો ઉપયોગ ખૂબ સરસ રીતે થઈ શકે છે. ગુજરાતીની સાહિત્યની એક સરસ મજાની સાઇટ છે, તો આ બધી સાઇટોથી પણ આપણા બાળકો પરિચિત થાય અને તો ચોક્કસપણે એના ફાયદાઓ ઉઠાવી શકે છે. વડીલો માટે પણ એક નાનકડી વાત કરવા જેવી છે કે આજે નિવૃત્તિ પછી એ લોકોને ઘણી મૂંઝવણ હોય છે કે સમય ક્યાં પસાર કરવો. હવે કોઈને ઘરે બેસવા જાય છે તો બહુ ગમતું નથી, તો એવા પણ મેં વડીલો જોયા છે કે જે પોતે આવી કેટલીક સાહિત્યિક સાઇટના સંપર્કમાં રહીને અનેક સારા લોકોના સારા વિચારોને ગ્રહણ કરે છે અને આ જ સ્માર્ટફોનના માધ્યમથી બીજા અનેક લોકોને પહોંચાડે છે. અને આમ પોતાનું નિવૃત્તિ પછીનું એક એકલતાપણું જે છે એ ઘરમાં એકલા હોવા છતાં પણ બધાના સારા સંપર્કમાં રહીને, સારા વિચારોને ગ્રહણ કરીને અને સારા વિચારોનો ફરીથી આગળ પ્રસાર કરીને સમાજનું ઘણું ઉમદા કામ કરી રહ્યા છે. તો સૌ માતા પિતાઓ, સૌ શિક્ષકો, એ આ સ્માર્ટફોન જે છે કે જેમાં સતત ઓનલાઈન રહેવાનું થાય છે, તો આપણે આપણા બાળકોને ચોક્કસ એવું શીખી શકીએ કે આ ઓનલાઈન રહેવામાં આપણે આ બાળકોની, આપણા વિદ્યાર્થીઓની જિંદગી છે એ ઓફલાઈન ના થઈ જાય. જિંદગી પણ ઓનલાઈન રહે, સતત ધબકતી રહે, સતત નવો શીખવાનો ઉમંગ અને ઉમળકો રહે, એવા ફાયદાઓ લેવાનું એ શરૂ કરે, એવું શિક્ષણ આપવું ખાસ જરૂરી છે. યુવાનોને પોતાની કેરિયર બનાવવા માટે આ બધા સાધનોનો, આ સ્માર્ટફોનનો, ઇન્ટરનેટનો ઉપયોગ કેમ કરવો, એ વધારે એ દિશા આપણે એના ખાસ ચોક્કસ પ્રકારના વર્ગો લઈને, ખાસ કરીને સાધન વિવેક માટે વિવેકની સાધના એ જ અત્યારનો રામબાણ ઈલાજ દેખાય છે.
1: તો મિત્રો, આ હતી મોબાઈલની આધુનિક ટેકનોલોજીની વાત. ઘણી બધી રસપ્રદ માહિતી ગોપાલકૃષ્ણ ભરાડે આપણને આપી. મોબાઈલની વાત કરીએ એટલે મોબાઈલની દુનિયા અને કોમ્પ્યુટરની દુનિયામાં જે પ્રકારે અત્યારે પરિવર્તન આવી રહ્યું છે એને અનુલક્ષીને એક ગુજરાતી કવિતા મને યાદ આવે છે જે આપના સમક્ષ રજૂ કરવાની ઈચ્છા થાય છે. જાગ્યા અમે ચારેય આખી રાત, ઘડિયાળ, છત, પંખો ને હું. જાગ્યા અમે ચારેય આખી રાત, ઘડિયાળ, છત, પંખો ને હું. ફેસબુકના વળગણમાં, વોટ્સએપની પળોજણમાં, ઇન્ટરનેટની માયાજાળમાં ને હાર્ડવેર સોફ્ટવેરની જંજાળમાં ખોવાય છે માણસ જાત. તમને મારે શું કરવી એની વાત? એ વોટ્સએપના લાસ્ટ સીનમાં જોવા મળે છે. ટ્વિટર

પર ટોળે વળે છે ને ફેસબુક પર ઓનલાઈન મળે છે. એ જે ખાય પીએ એ બધું જ સ્ટેટસમાં લખે છે અને થોડીક લાઇક્સ થોડીક કોમેન્ટ્સ માટે વલખે છે. ફેસબુક પર ફિલિંગ શેર કરે છે, એકલો એકલો લીલા લહેર કરે છે, એ શ્વાસ પણ ચેટબોક્સમાં લે છે ને કપડાં બદલે એમ ડીપી બદલે છે. પતિ પત્ની એકબીજાના ચહેરા જોયા કરે છે ને એકબીજાના મોબાઈલમાં કશુંક ફંફોસિયા કરે છે. મિત્રોને શેરી નાકે મળવાનું ભૂલી ગયો છે, કોઈક કહે છે એને મોબાઈલનો વા થયો છે. એ બસ દર કલાકે સેલ્ફી પાડી લે છે. એ ઘરમાં નહીં વર્ચ્યુઅલ વર્લ્ડમાં રહે છે. ક્યાંય અસલ સ્વરૂપે એ જોવા મળે તો કહેજો, એના જ હિતની થોડીક વાતો એને કહેજો. એને કહેજો સાંજ પડે સમયસર ઘરે આવે, થોડોક સમય બાળકો સાથે પણ વિતાવે, ચેટ બોક્સમાં ગપ્પા મારવાનું ટાળે, થોડોક સમય મા બાપ સાથે પણ ગાળે. ભલે ને બધી પોસ્ટ લાઇક કરે, પત્નીની પણ કોઈકવાર થોડીક તારીફ કરે. આપણે એના વિશે કોઈને કશું જ કહ્યું નથી. ઘર વાપસી કરો મિત્રો, હજુ મોડું થયું નથી. મિત્રો, આજની આધુનિક ટેકનોલોજીની આ વિટંબણા છે, કરુણા છે, અને એને આપણે સૌએ સાથે મળી અને નિવારવી પડશે.

તો દોસ્તો, આ હતા શ્રી ગોપાલ કૃષ્ણ ભરાડ સાહેબ, અને જેઓએ આપણને સોશિયલ મીડિયા, ત્યારબાદ મોબાઈલ ફોન અને એનો કેવી રીતે હકારાત્મક અને નકારાત્મક જે ઉપયોગો છે એની એડવાન્ટેજીસ એટલે કે ફાયદા અને ડિસએડવાન્ટેજીસ એટલે કે ગેરફાયદા એની પણ આપણને છણાવટ કરી, આપણને બધી જ બાબત છે વ્યવસ્થિત આપણી સામે એક અરીસો મૂકી દેવામાં આવે એવી રીતે આપણી સમક્ષ પ્રસ્તુત કરી છે. આશા રાખું છું કે તમારી અરસપરસ ક્યાંક આવા જે બાળમાનસ છે, અધરવાઇઝ જે બી લોકો છે કે જે મોબાઈલ ફોનનો હકારાત્મક રીતે ઉપયોગ કરે છે, ત્યાં સુધી બેસ્ટ છે, સરસ છે, સારું છે. પરંતુ નકારાત્મક રીતે જ્યારે એનો ઉપયોગ શરૂ થાય છે, ત્યારે આપણે આપણા દેશની અંદર એમ કહી શકાય દોસ્તો કે યુવા ધનને સમાપ્તિ, અધરવાઇઝ એને એક એવી કાળી અંધારી ખાઈ તરફ એને ધકેલી રહ્યા છીએ કે જ્યાં માત્ર એ યુવા ધનનું ભવિષ્ય અંધકારમય નથી, પરંતુ સાથે સાથે આપણા દેશનું ભવિષ્ય પણ આપણે અંધકારમય તરફ લઈ જતા હોય તેવું ભાસે છે. પણ એવું ન થાય એટલા માટે થઈ અને આપણે હાલ અત્યારથી જ જે આપણું યુવાધન છે કે જે આપણા સંતાનો છે, બાળકો છે, તેમના ઉપર કાં તો પ્રત્યક્ષ ને કાં તો અપ્રત્યક્ષ રીતે તેઓ લોકો સોશિયલ મીડિયાનો કે મોબાઈલ ફોનનો કેવી રીતે ઉપયોગ કરે છે તેના પર આપણી વોચ રાખીએ, કે જેથી કરીને એ પણ આપણા દેશનો ભવિષ્યનો એક આદર્શ નાગરિક બની શકે, કોઈ અસામાજિક તત્વ ન બને તેની આપણે કાળજી રાખવાની છે. અને તે જોવાનું કામ, ફરજ, જવાબદારી, તમામ વસ્તુ આપણી મોટેરાઓની છે, આપણા યુવાધનની છે. દોસ્તો, આજના ઇન્ટરવ્યૂની અંદર આપણે જે કંઈ પણ સોશિયલ મીડિયાની કે પછી મોબાઈલ ફોનની જાણી અજાણી બાબતો, ફાયદા ગેરફાયદા તમામ વસ્તુ જાણી છે. આશા રાખું છું કે તમે લોકો તે તમામ બાબતોને પોતાના જીવનમાં તો ઉતારશો જ, પરંતુ સાથે સાથે આપણા યુવાધનને પણ જાગૃત કરશો અને આપણા દેશ માટે એક સારા નાગરિકનું ઘડતર થાય તેની જવાબદારી પોતે જ લેશો. તો ચાલો દોસ્તો, આવા જ ઉન્નત વિચારો સાથે ફરી વખત મળીશું આવતીકાલે સાંજે 6:30 કલાકે અહીં જ તમારા આકાશવાણીના યુવાણી કાર્યક્રમમાં, મારી એટલે કે તમારા નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાનીની સાથે. ત્યાં સુધી સાંભળતા રહો આકાશવાણી. આવજો, બાય બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ.

ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: આકાશવાણી રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા યુવા દોસ્તોનો કાર્યક્રમ યુવાવાણી.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
1: સાંભળીએ આશા ભોંસલેના કંઠમાં ગુલઝારની રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: અને હવે સાંભળશો વિભા શર્માના કંઠમાં આનંદરાજ આનંદની રચના.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષના અવસરે સોમનાથ અમૃત પર્વ ઉજવાશે. કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુએ કહ્યું, ગિફ્ટ સિટીની એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ પ્રણાલી દેશને ઉડ્ડયન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે. અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસનો અહેવાલ ટૂંક સમયમાં આવશે. રાજ્યમાં આગામી સમયમાં બેટરી સંગ્રહ પ્રણાલી સ્થાપિત કરવા માટે 13 નવા પ્રોજેક્ટ અમલમાં મૂકાશે. અમદાવાદ સાયબર ગુના શાખાએ એઆઈ જનરેટેડ વીડિયોથી છેતરપિંડી કરતી ટોળકી ઝડપી. અને રાજ્યમાં આવતીકાલથી ગરમીનું મોજું રહેવાની આગાહી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષના અવસરે સોમનાથ અમૃત પર્વ ઉજવાશે. આ અંગે વધુ માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે 11 મે 1951 રોજ પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી. તેના ઉપલક્ષ્યમાં આ અમૃત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર આ ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. શ્રી મોદી કુંભાભિષેક, ધ્વજપૂજા, મહાપૂજા કરશે.
1: માનનીય મોદી સાહેબનો રોડ શો એ પણ રાખવામાં આવ્યો છે. સોમનાથ હેલીપેડથી એમનો રોડ શો એ સોમનાથ મહાદેવ સુધી એ સર્કલ સુધી રહેવાનો છે. વીર હમીરજી ગોહિલ સુધી લગભગ 1 કિલોમીટરથી વધારેનો આ રોડ શો થવાનો છે. સોમનાથના ઇતિહાસમાં પહેલી વખત પ્રભાસ ખંડની ભૂમિ પર સૂર્યકરણ વિમાનો દ્વારા એર

0: નું નિદર્શન એ પણ આપણે અહીંયા વિશેષ રીતે જોવા મળવાનું છે.
1: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું ગિફ્ટ સિટીની એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ પ્રણાલી દેશની ઉડ્ડયન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે. આજે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટના બીજા તબક્કાનો પ્રારંભ કરાવતા તેમણે વર્ષ 2035 સુધીમાં 1100 વાણિજ્યિક વિમાનોનો જથ્થો વધીને 3 ગણો થવાની પણ આશા વ્યક્ત કરી.
2: काफी सारे एमओयू एयर इंडिया के जो है यहाँ गिफ्ट सिटी से 75 से ज्यादा एयरक्राफ्ट गिफ्ट सिटी के लेसर से वो लेंगे और इंडिगो का भी जो 75 एयरक्राफ्ट था वो बढ़कर अभी अगले 2 साल में 150 एयरक्राफ्ट यहाँ गिफ्ट सिटी से वो लीज करने वाले हैं और एक छोटा प्लेयर है स्टार एयर वो भी 6 से 8 एम्ब्रेयर के एयरक्राफ्ट यहाँ गिफ्ट सिटी से करने वाला है और विस्तारा अकाशा भी अभी यहाँ से 60 एयरक्राफ्ट की लीजिंग यहाँ से करने वाला है.
1: તેમણે ઉમેર્યું ભારત હવે વિમાન ભાડા પટ્ટે આપવા અને ધિરાણ માટે એક મુખ્ય વૈશ્વિક સ્થળ બની રહ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉડ્ડયન ઉદ્યોગ અને વિમાન ભાડા પટ્ટા અને ધિરાણ ક્ષેત્રે પણ ગુજરાત નેતૃત્વ કરશે તેવી નેમ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ગિફ્ટ સિટીમાં સંચાલિત IFSCA દ્વારા અત્યાર સુધીમાં 370થી વધુ મિલકતો ભાડા પટ્ટે આપવામાં આવી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસનો અહેવાલ ટૂંક સમયમાં આવશે. તેમણે કહ્યું વિમાન અકસ્માત તપાસ સંસ્થા AAIB દ્વારા ઘટનાની તપાસ પૂર્ણ થવાના આરે છે અને એકાદ મહિનામાં તપાસ પૂર્ણ થવાની શક્યતા છે. તેમણે ઉમેર્યું દુર્ઘટનાના પીડિતોને યોગ્ય વળતર મળે તેની તકેદારી પણ રાખવામાં આવી રહી છે.
2: इन्वेस्टिगेशन अभी बहुत ही सक्षम से चालू है और उसका जो प्रोसीजर जो फॉलो करना है तो हमें बहुत ही सीरियसनेस के साथ फेयरनेस के साथ ट्रांसपेरेंट नेचर के साथ हमें इन्वेस्टिगेशन करना है और उसी प्रोसेस में इन्वेस्टिगेशन अभी जारी है. हमारी तरफ से कोशिश है कि जितना जल्दी हो सके करें. मोस्टली 1 महीने तो लगे जो इन्फॉर्मेशन हमें मिला है बट वो इंडिपेंडेंटली AIB वो इन्वेस्टिगेशन कर रहा है तो उनको जो रिसोर्सेस चाहिए वो सब हमने दिया हुआ है.
1: રાજ્યમાં આગામી સમયમાં બેટરી સંગ્રહ પ્રણાલી સ્થાપિત કરવા માટે 13 નવા પ્રોજેક્ટ અમલમાં મૂકાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં આ નવા પ્રોજેક્ટ શરૂ કરાશે. મોઢેરા બાદ અત્યારે રાજ્યમાં 870 મેગાવોટની ક્ષમતા સાથે કુલ 5 સ્થળોએ બેટરી સંગ્રહની વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાની મંજૂરી બાદ વ્યવસાયિક અને ઔદ્યોગિક ગ્રાહકો માટે પણ બેટરી સ્ટોરેજ માટે નોંધણી શરૂ કરવામાં આવશે. ત્યારબાદ ઔદ્યોગિક અને વ્યવસાયિક ગ્રાહકો તેમના સોલાર કે વિન્ડ પ્રોજેક્ટ સાથે બેટરી સ્ટોરેજની સુવિધા શરૂ કરી શકશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. રાજ્યમાં ગુજરાત કોમન એડમિશન પોર્ટલ GCAS દ્વારા વિદ્યાર્થીઓ નજીકની કોલેજમાં જઈને નિઃશુલ્ક ફોર્મ ભરાવી શકશે. ઉલ્લેખનીય છે કે GCAS દ્વારા તમામ કોલેજોને વિદ્યાર્થીઓના ફોર્મ ભરી આપવા સૂચના આપવામાં આવી છે. ફોર્મમાં અનેક ક્ષતિઓ સામે આવતી હોવાથી હવે નજીકની કોલેજમાં જઈને વિદ્યાર્થીઓ નિઃશુલ્ક ફોર્મ ભરાવી શકશે. સાયબર કાફેમાં જઈને ફોર્મ નહીં ભરવા માટે પણ GCAS દ્વારા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે. અમદાવાદ સાયબર ગુના શાખાએ AI જનરેટેડ વિડીયોથી છેતરપિંડી કરતી ટોળકી ઝડપી છે. પોલીસ ફરિયાદીની જાણ બહાર AI જનરેટેડ વિડીયોથી આધાર લિંક મોબાઇલ નંબર બદલી છેતરપિંડી કરતા 3 શખ્સને આસામ અને ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે. આરોપીઓ આધાર કાર્ડ પરથી અલગ અલગ બેંક એકાઉન્ટ ખોલાવીને લોન મેળવીને ગુનો કરતા હતા. ભાવનગરમાંથી આજે 5 શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ છે. શહેરના બોર તળાવ વિસ્તારમાં પોલીસ SOGએ તપાસ કરતા આ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી દસ્તાવેજો તેમજ મોબાઈલ નંબર મળી આવ્યા હતા. આ અંગે વધુ પૂછપરછ કરતા તેમની પાસે પાસપોર્ટ કે વિઝા ન હતા. આ અંગે ASP ઘનશ્યામ ગૌતમે વધુ માહિતી આપી.
3: उन महिलाओं के फोन के अंदर हमको कुछ +88 के नंबर जो कि बांग्लादेश का कोड है उसके नंबर कुछ देखने को मिले और बारंबार व्हाट्सएप के थ्रू +88 के नंबर से इनके कॉन्टेक्ट जानने को मिले. 5 महिलाएं हमने अभी डिटेन कर रखी है. महिला पुलिस के द्वारा झड़पी की गई तो उसमें इनके अंदर से हमको कुछ कुछ बांग्लादेशी डॉक्यूमेंट्स देखने को मिली जिनमें कुछ के जो मूल एड्रेस आ रहा है वो हमको जिला फरीदपुर बांग्लादेश का देखने को मिला है.
1: કચ્છમાં માદક પદાર્થ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જખૌ

0: નજીક શેખરણ ટાપુ પરથી આજે માદક પદાર્થના 20 પેકેટ મળી આવ્યા છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે જખૌ નજીક ભારતીય તટરક્ષકની ટીમને પેટ્રોલિંગ દરમિયાન આ માદક પદાર્થ મળી આવ્યો. 15 દિવસ દરમિયાન કચ્છમાં વિવિધ સુરક્ષા એજન્સીને 185 વધુ માદક પદાર્થના પેકેટ મળી આવ્યા છે. રાજ્યમાં આવતીકાલથી ગરમીનું મોજું રહેવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલથી રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણમાં તેની અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું, આગામી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં વધુ 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
1: સર્વાધિક મેક્સિમમ ટેમ્પરેચર 43.5 ડિગ્રી સેલ્સિયસ સુરેન્દ્રનગર મેં દર્જ કિયા ગયા હૈ. આગામી અગર દેખતે હૈ તો અગલે 4 દિન તક હમ ઉમીદ કર સકતે હૈ કે ઉત્તરોત્તર 2-3 ડિગ્રી સેલ્સિયસ કી વૃદ્ધિ હૈ મેક્સિમમ ટેમ્પરેચર મેં. હીટવેવ કા આજ સે જો એક્સપેક્ટ કરે હૈ કચ્છ મેં હૈ ઓર કલ સે રાજકોટ, સુરેન્દ્રનગર ઇત્યાદિ હૈ. ફિર જો આપકા જો પાટન ઓર વહાં તક ભી એક્સટેન્ડ હોગી બાનસકાંઠા પાટન.
0: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ધોરણ 10 SSC અને સંસ્કૃત પ્રથમાનું ફેબ્રુઆરી માર્ચ 2026 પરીક્ષાનું પરિણામ 6 મેએ જાહેર થયેલ છે. જે ઉમેદવારો ગુણ ચકાસણીની અરજી કરવા ઇચ્છતા હોય તેઓ બોર્ડની વેબસાઇટ www.gsb.org અથવા ssc.gsb.org પર આજથી 15 મે સાંજના 5 વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરી ઓનલાઇન અરજી કરી શકશે. ઓનલાઇન માધ્યમ સિવાય અન્ય કોઈ રીતે અરજી સ્વીકારવામાં આવશે નહીં. આજે વિશ્વ થેલેસેમિયા દિવસ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશીરિયાના નેતૃત્વમાં થેલેસેમિયા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે રાજ્યવ્યાપી જનજાગૃતિ અને નિદાન કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશીરિયાએ જણાવ્યું કે રાજ્યની તમામ મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસેમિયા ટેસ્ટિંગની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ છે. રાજ્યના તમામ નાગરિકોને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશીરિયા દ્વારા અપીલ કરવામાં આવી છે કે તેઓ થેલેસેમિયા મુક્ત ગુજરાત અભિયાનમાં સહભાગી બને અને પોતાનો ટેસ્ટ કરાવી સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરે. ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થતાં આ અવસરે 28 ગુજરાત બેટાલિયન, NCC નડિયાદ અને જિલ્લા માહિતી કચેરી ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ દેશની એકતા, સુરક્ષા અને રાષ્ટ્રહિત માટે અવિરત કાર્ય કરવાની પ્રતિજ્ઞા લઈને રાષ્ટ્ર પ્રથમના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો. પોરબંદરમાં ઇન્ટર ડિસ્ટ્રિક્ટ અને મરીન ટ્રાન્સપોર્ટ વચ્ચે સ્પોર્ટ્સ મીટ યોજાઈ. આ સ્પર્ધામાં કુલ 17 કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ તેમજ મરીન ટાસ્કફોર્સની 3 ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પોર્ટ્સ મીટમાં ક્યાકિંગ, સ્વિમિંગ, વોલીબોલ, કબડ્ડી અને લસાકે જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અંદાજે 187 જેટલા જવાનો વિવિધ રમતોમાં જોડાયા હતા. વલસાડના વાપીમાં આજે ફરી એકવાર આગની ઘટના સામે આવી. GIDC આવેલી એક કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને પગલે કંપનીમાં કામ કરતા કામદારો બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સદનસીબે હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષના અવસરે સોમનાથ અમૃત પર્વ ઉજવાશે. કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુએ કહ્યું, ગિફ્ટ સિટીના એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ પ્રણાલી દેશને ઉડ્ડયન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે. અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસનો અહેવાલ ટૂંક સમયમાં આવશે. રાજ્યમાં આગામી સમયમાં બેટરી સંગ્રહ પ્રણાલી સ્થાપિત કરવા માટે 13 નવા પ્રોજેક્ટ અમલમાં મૂકાશે. અમદાવાદ સાયબર ગુના શાખાએ AI જનરેટેડ વિડીયોથી છેતરપિંડી કરતી ટોળકી ઝડપી. અને રાજ્યમાં આવતીકાલથી ગરમીનું મોજું રહેવાની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 MHz પર આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. સૌ ખેડૂત મિત્રોને મેઘના દમણિયાના નમસ્કાર. મિત્રો, આજના ખેતી વિષયક માહિતીના કાર્યક્રમ અંતર્ગત વેલાવાડા પાકોમાં પરવળ અને આંતરપાક તરીકે કતારગામ પાપડીનું વાવેતર એ વિશે કરશનભાઈ પટેલની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત આપ સાંભળશો.
3: શ્રોતા મિત્રો, આપણા દક્ષિણ ગુજરાતની અંદર જુદા જુદા ખેતી પાકો કરવામાં આવે છે. આ ખેતી પાકોની અંદર શાકભાજી પાકોનું પણ ઘણું મહત્વ છે. ઋતુ અનુસાર જુદા જુદા શાકભાજી પાકો કરવામાં આવતા હોય છે. આ શાકભાજી પાકોમાં છોડ પર થતા અને વેલાવાળા એમ બે પ્રકારના શાકભાજી પાકો હોય છે. વેલાવાળા શાકભાજી પાકોની વાત કરીએ તો એમાં ટીંડોળા, ગલકા, દૂધી, તુરિયા, પરવળ, કારેલા, કંટોલા વગેરે આવે છે. તો શ્રોતા મિત્રો, આજે આપણે ખેરગામ તાલુકાના વાડ ગામના આવા જ એક પ્રગતિશીલ ખેડૂત એવા કરશનભાઈ મગનભાઈ પટેલને મળીએ અને એમની પાસેથી વેલાવાળા પાકોમાં પરવળ અને મંડપ નીચે કતારગામ પાપડીનું વાવેતર એ વિશેની માહિતી મેળવીએ. તો સૌ પ્રથમ કરશનભાઈ, આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
4: નમસ્તે
3: કરશનભાઈ, આપ કેટલા સમયથી આમ આ પાકો કરો છો?
4: આ તો મેં તો ઘણા વખતથી કર્યા કરું. હવે આ નીચેલામાં હવે મારે પરવળ જ આવે, આ બે વર્ષ આ ચાલતા મળ્યો. હવે આ વેલા વલ્લા છે એટલે એના નીચે કતરગામની પાપડી રોપી દીધી. હવે આ બધું ઢંકાઈ જાય એટલે પછી આ પાપડી પૂરી થઈ જાય.
3: તો આ જે કતરગામની પાપડી અને આ જે પરવળનો જે આ મંડપ છે, તો આમ કેટલો વિસ્તાર છે?
4: એ 10 વાહા ખરો.
3: તો આ જે બંને પરવળ અને રોપેલા છે તો એના માટે જે જમીનની તૈયારી છે તો કયા પ્રકારે કરેલી છે આપે?
4: જમીન તો આમાં પહેલા તો અમે રાસાયણિક ખાતર નાખ્યું. રાસાયણિક ખાતર નાખીને 3-4 વાર ખીડ કર્યો. ખીડ કરીને આ પાળા આમાં પહેલામાં પહેલી હળદર હતી, એ હળદર કાઢી નાખી એટલે સાયણું ખાતર નાખી દીધું. સાયણું ખાતર નાખીને ખીડ કરીને આ પાળા ચડાવીને આ ચોમાસામાં આ વેલા રોપી દીધા પરવળના, અત્યારે ઉપર નાખી દીધા વેલા.
3: તો કરશનભાઈ, આ જે પરવળના જે આપે આ વેલા રોપેલા છે તો આમ કેટલું એનું અંતર છે બે વેલા વચ્ચે?
4: એ બે વેલા વચ્ચે 6 ફૂટ છે.
3: તો આ પરવળના જે વેલા રોપવામાં આવે તો કેવા પ્રકારના વેલા લેવાના હોય?
4: એ બે જાત આવે, નર ને નારી. એમાં બે પાળ નારી જ રોપીએ. બીજી પાળ આવે તેમાં બે નારી વચ્ચે એક નર. 3 પે આ જે ખરા ને વેલા, આ એક પેર, આ એક પેર, ના એક પેર, એટલે અહીંયાથી કાપી દે, આ પેર જમીનમાં દાટી દેવું, એટલે એમાં આમાં પછી પીળા નીકળી આવે ને આમાં મૂળિયા લાખી દે.
3: એ રીતે રોપણી કરવામાં આવે. કરશનભાઈ, તો આ જે વેલા ખરા તો આપ ઘરના જ વાપરેલા છે કે બહારથી લાવેલા છે?
4: ઘરના જ. આ પરવળ છે ને એ જાત કલકત્તી કહેવાય. દેશી પરવળ આવે પણ દેશી કરતાં આ લાગે વધારે, જરાક ભાવ ઓછો આપે પણ લાગમાં સારા રહે.
3: મિત્રો, પાપડી એ વધુ આવક રળી આપતો શાકભાજી વર્ગનો પાક છે. એની ખેતી દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે વલસાડ, નવસારી, ડાંગ, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લામાં થાય છે. પાપડીમાં લેક્ટિન જેવા પોલીફિનોલિક તત્વોનું પ્રમાણ ઓછું હોવાથી અપચો અને ગેસ થતા નથી. આ કારણસર પાપડીની શીંગોનો ઉપયોગ શાકભાજી બનાવવા માટે થાય છે. તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પ્રચલિત ઊંધિયું બનાવવા માટે દાણાને બાફીને તેમજ ફ્રોઝન કરીને તેને ઉપયોગમાં લેવાય છે. શિયાળુ ઋતુની અંદર પાપડીની માંગ રહેતી હોવાથી સારા બજાર ભાવ મળી રહેતા હોય છે. પાપડીના વાવેતર માટે જમીન અને આબોહવાની વાત કરીએ તો આ પાક દરેક પ્રકારની જમીનમાં થાય છે, પરંતુ ખાસ કરીને ભારે અને મધ્યમ કાળી સારા નિતારવાળી ફળદ્રુપ જમીન એને વધુ માફક આવે છે. પાપડીની વાનસ્પતિક વૃદ્ધિ માટે ગરમ અને ભેજવાળું હવામાન માફક આવે છે, જ્યારે ફૂલ અને શીંગો આવવા માટે ઠંડુ અને સૂકું હવામાન આવશ્યક છે. વધુ ગરમીના દિવસોમાં ફક્ત વાનસ્પતિક વૃદ્ધિ જ થવાથી ફૂલ અને શીંગો આવતી નથી. થોડા ફૂલો આવે તો પણ વધુ ગરમીના કારણે પરાગરજ સુકાઈ જાય છે અને ફૂલ ખરી પડે છે. વરસાદ અને વાદળછાયું હવામાન પણ આ પાક માટે અનુકૂળ નથી. મિત્રો, જમીનની તૈયારી વિશે જાણીએ તો જમીનની તૈયારી માટે જમીનને બરાબર આડી ઊભી ખેડ કરીને સમતળ કરી જમીનને 10-15 દિવસ બરાબર તપવા દેવી જોઈએ, જેથી જીવાતોના કોશેટાનો તડકામાં નાશ કરી શકાય. જમીન તૈયાર કરતી વખતે સારું કહેવાયેલું છાણિયું ખાતર જમીન સાથે ભેળવી દેવું અને નિયત અંતરે પાળા બનાવીને એની ઉપર ખાડા દીઠ 2-3 બીજ નાખીને રોપણી કરવી જોઈએ. આ પાકને પિયત પાક તરીકે લેવામાં આવે છે. તો કરશનભાઈ, આજે પરવળ રોપી દીધા પછી એમાં જે ખાતર ખરું, તો ખાતર કયા રોપ્યા પછી નાખવાના હોય?
4: ખાતર તો એ ડાય, પોટાશ, VV03.
3: કેટલા હપ્તામાં નાખો આપ?
4: આ તો 10-12 દિવસ નાખી દે, અંદર થોડમાં પૂરી દે. આ દાખલા તરીકે થોડ છે, અહીંયા દાંતેરીથી થોડુંક કોરી કાઢીને પછી પૂરી દે, એટલે એને ખાતર સીધું એને જ મળે. આમ તો ખરેખર તો ટપક હોવી જોઈએ, તો આવો કચરો નહીં નીકળે.
3: બહુ છૂટું પાણી આપો છો?
4: મારે ટપકની સિસ્ટમ નહીં છે.
3: તો આજે આપે કતાર ગામની પાપડી રોપેલી છે, તો આ કયા સમયગાળામાં એની રોપણી કરી છે?
4: આ તો ફેબ્રુઆરીમાં રોપેલી, ફેબ્રુઆરી નહેરમાં. એનું વાવેતર વહેલું કરવું પડે, ના તો પછી મોડું કરવું પડે, પણ મેં વચ્ચે જગ્યા ખાલી હતી એટલે રોપી દીધું.
3: કરશનભાઈ, એનું વાવેતર આમ કેટલા અંતરે છે?
4: એ તો કઈ ફૂટ 1.5 ફૂટ ના અંતરે રોપી દીધું.
3: તો આ બંને પાકોમાં એક જ ખાતર રાસાયણિક આપવામાં આવે છે?
4: હા, ચાલે બંને એક જ.
3: તો આજે પરવડ ખરા, તો એના માટે જે મંડપ તૈયાર કરવામાં આવે તો રોપ્યા પછી કરો છો કે રોપ્યા પહેલા કરો છો?
4: રોપી દે પછી મંડપ કયા કરે છે? મંડપ તો 1-2 દિવસમાં થઈ જાય, બધું મટીરિયલ તૈયાર હોવું જોઈએ એટલે થઈ જાય. આ તમે તો રોપી દીધા, વેલા આગળ ચાલુ થઈ ગયા ને પછી મંડપ કરે છે.
3: કરશનભાઈ, આ મંડપ કરવા માટે આમ કઈ વસ્તુઓની જરૂરિયાત પડતી હોય છે?
4: મંડપ માટે આમ લાકડાના, જે સિમેન્ટના થાંભલાની જગ્યાએ લાકડાના લોકો લાખે, પણ એની મુદા તોસી હોય એટલે પછી મેં સિમેન્ટના લાખ્યા. આ તાર જોઈએ, પછી આ જે ઊભા કરેલા એ વાંસળી જોઈએ, ને આમ તાર જ લાખેલો હતો મેં આ, પણ એ જૂનો હતો એટલે ખવાઈ ગયો એટલે પછી અત્યારે આ પટ્ટી ખેંચાવી દીધી.
3: તો આ જે મંડપ તૈયાર કરવામાં આવે તો આમ કેટલો ખર્ચ થઈ જતો હોય?
4: 50-60 હજાર રૂપિયા થઈ જાય ખર્ચો.
3: તો કરશનભાઈ, આ જે પાકો ખરા, તો આ જે પરવળનો પાક છે, તો રોપ્યા પછી કેટલા સમય પછી એનું ઉત્પાદન મળી રહે આપણને?
4: 2-3 મહિના નીકળી જાય પછી જ ઉત્પાદન મળે.
3: અને આ જે એક વાર રોપ્યા પછી એનો પાક જે ખરો, કેટલા મહિના સુધી એનો પાક ચાલુ રહે છે?
4: એ તો 1 વર્ષ સુધી ચાલુ જ રહે. 1 વર્ષ પછી આ પાછા વેલા કાપી નાખવાના, ને નવા નીકળે તો પાછા ચડાવવાના, એટલે 2 વર્ષ સુધી આ
3: મંડપ પર
4: ચાલે. એ શિયાળામાં જે એનો લાગ ઓછો હોય, હજુ ચોમાસામાં વધી જાય ને. અત્યારે આ તો મારે જરાક મોડો પડ્યો મંડપ, જો અત્યારે મંડપ ભરાયેલો હોય તો આટલામાંથી આગળ મેં રોપતો 50-50 મણ સુધી નીકળતા.
3: કરશનભાઈ, તો આજે કતાર ગામની પાપડીનું આપે જે વાવેતર કરેલું છે, તો એ આમ કેટલા સમય પછી એનું ઉત્પાદન શરૂ થઈ?
4: હવે 10-15 દિવસમાં ચાલુ થઈ જશે. આ મને માર્ચ-ફેબ્રુઆરીમાં માર્ચની એન્ડમાં જેવા રોપેલા, હવે આ ફૂલ આવી ગયા એટલે હવે ચાલુ જ થઈ જવાનું.
3: મિત્રો, પાપડીની જાતો વિશે જાણીએ તો એની 2 પ્રકારની જાતો જોવા મળે છે, વેલા પાપડી અને છોડ પાપડી, જેમાંથી ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા બહાર પાડવામાં આવેલી જાતો અને અન્ય વધુ ઉત્પાદન આપતી જાતો આ પ્રમાણે છે. GNIB 21, JNPS 1 આ જાત તરીકે ઓળખાય છે. આ જાત અરકાજય અને કતારગામ પાપડીના સમન્વયથી બનાવેલી છે, જે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવી છે. આ ખૂબ જ વહેલી પાકતી, અનિયંત્રિત વૃદ્ધિ ધરાવતી અને આંતરપાક માટે ખૂબ અનુકૂળ જાત છે. એનું વાવેતર મોડા ચોમાસાથી મોડા શિયાળા સુધી દક્ષિણ ગુજરાત માટે ભલામણ કરવામાં આવેલું છે. આ જાતમાં માત્ર 45 દિવસમાં ફૂલ આવવાની શરૂઆત થઈ જાય છે અને પ્રથમ વેણી 53-58 દિવસમાં મળે છે. આ જાતમાં શર્કરા અને પ્રોટીન કતારગામ જાત કરતાં વધારે હોય છે. આ જાતનું સાંકડા ગાળે વાવેતર કરતા તે 4 ટન પ્રતિ હેક્ટરથી વધારે ઉત્પાદન આપે છે. લીલી પાપડીનું ઉત્પાદન 3,000-3,500 કિલોગ્રામ પ્રતિ હેક્ટર હોય છે, જે 10.8% નિયંત્રિત જાત કતારગામ પાપડી કરતાં વધારે છે. બીજી જાત છે GNIB 22. આ જાત નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી છે. આ જાતની પાપડીમાં સુગરનું પ્રમાણ અને દાણાનું વજન GNIB 21 કરતાં વધારે હોય છે. નિયંત્રિત વૃદ્ધિ ધરાવતી અને આંતરપાક તરીકે અનુકૂળ આ જાત છે. આ જાતની ગુણવત્તા આહાર અને બજારની દ્રષ્ટિએ સારી છે. દક્ષિણ ગુજરાત માટે આ જાતનું વાવેતર મોડા ચોમાસાથી મોડા શિયાળા સુધી કરવાની ભલામણ કરવામાં આવે છે. લીલી પાપડીનું ઉત્પાદન 4,507 કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે, જે GNIB 21 કરતાં 39.4% અને ગુજરાત પાપડી 1 કરતાં 6.9% વધારે છે. ગુજરાત પાપડી 1 આ જાત ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2000માં બહાર પાડવામાં આવેલી છે. આ જાતના છોડ મધ્યમ લંબાઈના અર્ધ નિયંત્રિત વૃદ્ધિ ધરાવતા હોય છે. સિંગો આછા લીલા રંગની, ચપટી અને મધ્યમ કદના 4 દાણાવાળી હોય છે. આ જાતની શિંગોની છાલ સાધારણ રેસાવાળી સખત હોવાથી આખી શિંગોનો છાલ સાથે શાક બનાવવા ઉપયોગ કરી શકાતો નથી. એનું સરેરાશ ઉત્પાદન 8,339 કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે. ગુજરાત જૂનાગઢ પાપડી 11 GJIB 11 તરીકે ઓળખાય છે. આ જાત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2011માં બહાર પાડવામાં આવી છે. એની શીંગો મધ્યમ લાંબી લીલા રંગની અને સરેરાશ વજન 5 થી 5.50 ગ્રામ જેટલું હોય છે. એનું સરેરાશ ઉત્પાદન 9,539 કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે. કતારગામ પાપડી. આ જાતની પાપડી અર્ધ નિયંત્રિત વૃદ્ધિ ધરાવતી હોય છે. શીંગો મધ્યમ લંબાઈની 3 મધ્યમ કદના દાણા ધરાવતી હોય છે. આ જાતની

0: પાપડીમાં બજાર ભાવ સારા મળી રહે છે. સુરતી પાપડી આ જાત અર્ધ નિયંત્રિત વૃદ્ધિ ધરાવતી સિંગો મધ્યમ લંબાઈની લીલાશ પડતી ભરાવદાર પાતળી અને છાલ અતિ સુંવાળી હોય છે. પાપડીનો ઉપયોગ ખાસ કરીને ઊંધિયું બનાવવા માટે થાય છે. કરશનભાઈ, તો આ જે બંને પાકો ખરા, તો એમાં જે પિયત કરવાનું હોય તો કેટલા દિવસે પિયત કરું?
1: અત્યારે તાપની સિઝન એટલે 4-5 દિવસમાં પાણી આપવું જ પડે. આજે 6 દિવસ થાય અહીંયા પાણી આપેલું, આજે પાછું ચાલુ.
0: તો એમાં જે નીંદણ ઉગે, તો નીંદણ કઈ રીતે?
1: મજૂર જ છે ત્યાં, મજૂરથી જ નીંદાવી કાઢે. આમ તો લોકો શું કરે, નીંદામણની દવાને એવી સંટાવે, પણ એ બાજુ કે તે લાગી જાય તો નકામનો આપણો પાક બગડે, એટલે મજૂરથી જ બધું નીંદામણ કરાવ્યું.
0: તો કરશનભાઈ, આ પરવળના જે ફળ ખરા, તો કેટલા દિવસે તોડવામાં આવે અને કયા પ્રકારનું ફળ તોડવા?
1: અઠવાડિયે તોડવામાં આવે.
0: કેવું ફળ તોડવામાં આવે?
1: ફળ તો આ પાકા થઈ જાય એટલે આપણને ખબર જ પડી જાય, મોટા થઈ જાય એટલે. એટલે આજે મેં તોડી કાઢ્યા.
0: તો એનું જે આ ફળો જે તોડવામાં આવે, તો કઈ રીતે એને પેકિંગ કરવામાં આવે?
1: એ તો 20 કિલોની થેલી જ આવે, એટલે તેમાં ભરીને માર્કેટ આપી આવી.
0: કરશનભાઈ, એમાં ગ્રેડિંગ કરવાનું આવતું હશે સારા ફળો અને?
1: એવું કઈ નહીં, અત્યારે તો નવા એટલે એક મહિના ચાલી જાય. હવે આ જે ફળ દેખાય એ તોડવા જેવું ખરું, પણ રહી ગયેલું આ, એ તોડવા લાયક ખરું એમ.
0: તો આ જે ફળો તોડવામાં આવે, તો એમાં માણસોની જરૂરિયાત પડતી હશે?
1: જરૂરત પડે. આ તો આજે તમે એકલા જ 3 મણ તોડી કાઢ્યા, સવારે 7:30 ના તોડું તો 10:30-11 વાગે તોડી કાઢ્યા, પણ પછી તો મજૂર જ કરવા પડે એના માટે.
0: તો કરશનભાઈ, આ ફળોને આપ ખેરગામ બજારમાં આપો છો?
1: ખેરગામ માર્કેટ.
0: એમાં કેવા પ્રકારના ભાવ આપને મળતા હોય?
1: તો રોજે રોજના ભાવ
0: બદલાતા,
1: પણ એ હું 11 વાગ્યા સુધીમાં માર્કેટ લઈ ગયા તો ભાવ મળી રહે, પછી બપોર પછી લઈ ગયા ને તા થોડાક પરવળ પોચાઓ થઈ જાય, પછી પાણીમાં નાખવા પડે. બપોર પછી પેલા માર્કેટવાળા ભાવ નહીં આપે. અત્યારે હું પેલા ગામે ગામ અઠવાડા ભરાય, એટલે અઠવાડાવાળા બધા શાકભાજી લેવા આવે, એટલે અત્યારે આપણને ભાવ મળી રહે.
0: તો આ પરવળનું ફળ તોડ્યા પછી એમાં ફરી જ્યારે ખાતર આપવાનું હોય તો કેટલા દિવસે આપવું?
1: એ 10-15 દિવસ આપીએ, 2 વાર તોડીને 1 વાર ખાતર આપી દે.
0: કરશનભાઈ, આપે અમારા મિત્રોને વેલાવાળા પાકોમાં પરવળ અને આંતરપાક તરીકે કતારગામ પાપડીનું વાવેતર, એ વિશે જે મહત્વની જાણકારી આપી, એ બદલ આપનો આભાર.
1: થેન્ક યુ.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વેલાવાળા પાકોમાં પરવળ અને આંતરપાક તરીકે કતારગામ પાપડીનું વાવેતર, એ વિશે કરશનભાઈ પટેલની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત. મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ ફિલ્મ રામાયણનું ગીત, ગાયક કલાકાર પ્રફુલ્લ દવે અને સાથી કલાકારોના સ્વરમાં.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર પ્રફુલ દવે અને સાથી કલાકારોના સ્વરમાં રામાયણ ફિલ્મનું ગીત.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભજન. ગાયક કલાકાર હતા નારાયણ સ્વામી. મિત્રો, મોસમ અંગેની જાણકારી મેળવીએ. મોસમ વિભાગ તરફથી મળેલ જાણકારી અનુસાર દક્ષિણ ગુજરાતમાં અને દમણ, દીવ તેમજ દાદરાનગર હવેલી વિસ્તારમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ.

0: કર્યું છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ વીસીકે આજે સાંજે અથવા કાલે બેઠક પછી પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરે તેવી શક્યતા છે. અન્ય રાજકીય ઘટનાક્રમમાં રાજ્ય ભાજપ પ્રમુખ નયનાર નાગેન્દ્રને પણ સ્પષ્ટપણે કહ્યું છે કે પાર્ટીએ ચૂંટણી પરિણામોનો સ્વીકાર કર્યો છે. પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે ભાજપ કોઈપણ રીતે ટીવીકે સાથે જોડાણ કરવા માંગતી નથી. સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11મીએ પ્રભાસ પાટણ સોમનાથ ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે. પત્રકારો સાથે વાત કરતા રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે સોમનાથ સ્વાભિમાન પર્વના ભાગરૂપે સોમનાથ ખાતે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને વારસાગત પરંપરાઓનું પ્રદર્શન કરતા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે 11મીના રોજ પ્રધાનમંત્રી ત્રિવેણી હેલીપેડથી વીર હમીરજી ગોહિલની પ્રતિમા સુધી 1 કિલોમીટર લાંબા મેગા રોડ શોમાં ભાગ લેશે, જેમાં વિવિધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન ઉપરાંત વિવિધ ભારતીય રાજ્યની સંસ્કૃતિઓનું પ્રતિનિધિત્વ કરતા પરંપરાગત નૃત્ય રજૂ કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી સોમનાથ મંદિરમાં કુંભાભિષેક, ધ્વજપૂજા અને મહાપૂજા કરશે. સૂર્યકિરણ ટીમ દ્વારા એક શાનદાર એર શો અને મંદિર પર હેલિકોપ્ટર દ્વારા ફૂલનો વરસાદ આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ હશે. આધ્યાત્મિક સમારોહ પછી પ્રધાનમંત્રી સદભાવના ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ માહિતી આપી છે કે એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171ના દુઃખદ દુર્ઘટનાનો અંતિમ તપાસ અહેવાલ તેના અંતિમ તબક્કામાં છે અને એક મહિનાની અંદર જાહેર થવાની અપેક્ષા છે. આજે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ સમિટ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો સંપૂર્ણ અને પારદર્શક તપાસ કરી રહ્યું છે.
1: इन्वेस्टिगेशन अभी बहुत ही सक्षम से चालू है और उसका जो प्रोसीजर जो फॉलो करना है तो हमें बहुत ही सीरियसनेस के साथ, फेयरनेस के साथ, ट्रांसपेरेंट नेचर के साथ हमें इन्वेस्टिगेशन करना है और उसी प्रोसेस में इन्वेस्टिगेशन अभी जारी है. हमारी तरफ से कोशिश है कि जितना जल्दी हो सके करें. मोस्टली 1 महीने तो लगे जो इन्फॉर्मेशन हमें मिला है, बट वो इंडिपेंडेंटली AIB वो इन्वेस्टिगेशन कर रहा है तो उनको जो रिसोर्सेस चाहिए वो सब हमने दिया हुआ है.
0: પીડિત પરિવારો અંગે ચિંતા વ્યક્ત કરતા શ્રી નાયડુએ ખાતરી આપી હતી કે મંત્રાલય પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને એરલાઇનને વળતર પ્રક્રિયા ઝડપી બનાવવા અને અસરગ્રસ્ત પરિવાર સાથે સક્રિય સંપર્ક જાળવવાનો નિર્દેશ આપ્યો છે. ભારતીય રેલવે 362 કરોડ રૂપિયાના ખર્ચે ઉત્તર રેલવેના મુખ્ય રૂટ પર સ્વદેશી કવચ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમના વિસ્તરણને મંજૂરી આપી છે, જેમાં ફિરોઝપુર અને જમ્મુ ડિવિઝનના 1478 કિલોમીટરના રૂટ પર કવચની જોગવાઈનો સમાવેશ થાય છે. કવચ એ ભારતની સ્વદેશી રીતે વિકસિત ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે, જે અસુરક્ષિત હિલચાલના કિસ્સામાં આપમેળે બ્રેક લગાવી અથડામણને રોકવામાં મદદ કરે છે. આ ટેકનોલોજી લોકોમોટિવ સિગ્નલિંગ સિસ્ટમ્સ અને ટ્રેકસાઇડ સાધનો વચ્ચે સતત સંચાર દ્વારા સુરક્ષિત ટ્રેન કામગીરી જાળવવામાં લોકો પાયલટ્સને પણ મદદ કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. સરકારે કહ્યું છે કે દેશભરમાં ઘરેલુ LPGનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ છે અને વિતરક પુરવઠામાં કોઈ અછત નથી. આજે નવી દિલ્હીમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે ઘરેલુ ગ્રાહકોને ગેસની અછતનો સામનો ન કરવો પડે અને કિંમત સ્થિર રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે દેશભરમાં વાણિજ્યક પુરવઠો લગભગ 70% સુધી પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો છે. શ્રી શર્માએ કહ્યું કે માર્ચથી અત્યાર સુધી લગભગ 6 લાખથી વધુ PNG કનેક્શન શરૂ કરવામાં આવ્યા છે.
2: अभी तक 6.5 लाख से अधिक PNG कनेक्शंस को गैसिफाई किया गया. ये मार्च से अब तक के आंकड़े मैं आपको बता रही हूँ. इसके अलावा 2,66,000 से अधिक नए कनेक्शंस के लिए इंफ्रास्ट्रक्चर डेवलप किया गया है. 7 लाख से अधिक ऐसे कंज्यूमर्स हैं जिन्होंने अपने आप को PNG कनेक्शन के लिए रजिस्टर किया है.
0: અને તેમણે કહ્યું કે દેશમાં ક્યાંય પણ પેટ્રોલ કે ડીઝલની કમી નથી. જનતાને ગભરાટમાં ખરીદી ટાળવા વિનંતી કરી. બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશકુમાર શર્માએ જણાવ્યું હતું કે સરકાર તમામ ભારતીય નાવિકોના કલ્યાણ અને સરળ દરિયાઈ કામગીરી માટે તમામ હિસ્સેદારો સાથે સતત સંપર્કમાં છે. તેમણે જણાવ્યું કે ખાડી ક્ષેત્રમાં ભારતીય નાવિક સુરક્ષિત છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે સરકારના ખાડી દેશનો સંપર્ક કરવાના પ્રયાસ ચાલુ છે. તેમણે જણાવ્યું હતું કે વિદેશ

નૌકાદળ પર ઈરાની મિસાઇલ ડ્રોન અને ઝડપી બોટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકી નૌકાદળે પ્રતિક્રિયા આપી કે હુમલાઓ વચ્ચે નૌકાદળના 3 વિનાશક જહાજ સફળતાપૂર્વક સ્ટ્રેટમાંથી પસાર થયા છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જહાજોને કોઈ નુકસાન થયું નથી, જ્યારે અમેરિકી દળોએ હુમલાખોરોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. વોશિંગ્ટન કહે છે કે પ્રસ્તાવિત શાંતિ માળખા પર તહેરાનના પ્રતિભાવની રાહ જોતી વખતે યુદ્ધવિરામ તકનીકી રીતે હજુ પણ અમલમાં છે. ઈરાનની સૈન્યએ જણાવ્યું કે અમેરિકી દળોએ દરિયાકાંઠાના પાણીમાં એક ઈરાની તેલ ટેન્કર અને સંયુક્ત આરબ અમીરાતમાં કુજેરા બંદર નજીક બીજા જહાજને નિશાન બનાવ્યું હતું. વ્યૂહાત્મક કેશ્મે ટાપુ અને અબ્બાસ બંદર નજીક પણ વિસ્ફોટ થયાના અહેવાલ છે. રાષ્ટ્રીય મહિલા આયોગે જગન્ય દુષ્કર્મના કેસમાં ઝડપી ટ્રાયલ, કડક દેખરેખ અને પેરોલ પર પ્રતિબંધની માંગ કરી છે. આયોગે મહિલા અને બાળકો વિરુદ્ધ જગન્ય ગુનાના દોષિત માટે વર્તમાન પેરોલ સિસ્ટમ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. NCW અધ્યક્ષ વિજય રહાતકરે જણાવ્યું હતું કે આયોગ ટૂંક સમયમાં કેન્દ્ર સરકારને ભલામણ કરશે, જેમાં દુષ્કર્મ અને મહિલાઓ અને બાળકો વિરુદ્ધ અન્ય ગંભીર ગુનાઓના દોષિતો માટે પેરોલ પર સંપૂર્ણ પ્રતિબંધનો સમાવેશ થાય છે. આયોગના અધ્યક્ષે જણાવ્યું હતું કે તાજેતરના નસરાપુર દુષ્કર્મ કેસમાં જાહેર સલામતી અને સમાજમાં મહિલાઓના વિશ્વાસ અંગે ગંભીર ચિંતાઓ ઉભી થઈ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઈ રહી છે, જેમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે દિલ્હી કેપિટલ્સે 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 49 રન બનાવ્યા છે. પોઈન્ટ ટેબલમાં હાલ દિલ્હીની ટીમ 7માં અને કોલકાતાની ટીમ 8માં ક્રમે છે. તિરંગા પર્વત બચાવની 10મી વર્ષગાંઠ નિમિત્તે નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે રાષ્ટ્રનું સશક્તિકરણ અને સુરક્ષા ફક્ત તેની સરહદોનું રક્ષણ કરવા સુધી મર્યાદિત નથી, પરંતુ તેમાં સમાજ, પર્યાવરણ અને તેના નાગરિકોની સલામતીનો પણ સમાવેશ થાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિ. અમદાવાદ વિમાન દુર્ઘટનાનો અંતિમ તપાસ અહેવાલ ટૂંક સમયમાં આવશે. દેશભરમાં ઘરેલુ LPGનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ હોવાની સરકારની ખાતરી. અને IPL T20 ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.